નમસ્કાર, સુપ્રભાત. 96.7 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. આજે શનિવાર, જ્યેષ્ઠ દિનાંક 9, શક સંવત 1948, એટલે 30 મે 2026. વિવિધ ભારતીની આજની પ્રસારણ યાત્રામાં આપ સૌનું હું દીપ્તિ અંજારિયા હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે સવારના 5:58 થઈ છે. સભાની શરૂઆત કરીએ મંગલ ધૂન સાથે.

આ હતો સોનલ પટેલનો સ્વર, રચના હતી સુરદાસની. અર્ચના કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી. હવે સાંભળીએ નીતિન મુકેશના સ્વરમાં એક ભક્તિગીત.

0: વડોદરા પ્રસ્તુત છે અમૃત ધારા. આજનો વિષય છે સૂર્યોપાસના. વક્તા છે વીણા શેઠ.
1: સૂર્યોપાસના. સૂર્ય એ ફક્ત આકાશમાંનો જળ ગોળો નથી, પરંતુ વિશ્વનો જીવ માત્રનો પ્રાણ છે. એ પ્રચંડ તેજનો ગોળો તો સમગ્ર સૃષ્ટિની ધારણા છે, વનસ્પતિનો આધાર છે. તેના વગર જીવનનો વિચાર જ અસહ્ય છે. સૂર્ય વગર જીવન સંભવી જ શકતું નથી. સમગ્ર સંસાર તેનો ઋણી છે. સૂર્ય એ સ્થાવર જંગમ સૃષ્ટિનો આત્મા છે એમ ઋગ્વેદમાં લખ્યું છે. માનવશાસ્ત્રનો નિયમ છે કે માનવ જેનું ચિંતન કરે છે તેવો તે થાય છે. સ્ત્રીનું ચિંતન કરનાર સ્ત્રીને બને છે, જળનું ચિંતન કરનારનામાં જળતા પ્રવેશે છે. આપણા પૂર્વજોએ તેજ પૂજ સહસ્ત્ર રશ્મિની ઉપાસના કરી અને પોતાનું જીવન તેજસ્વી તેમજ પ્રતિભા સંપન્ન બનાવ્યું. સૂર્યને શા માટે નમસ્કાર કરવાના? સૂર્ય ફક્ત પ્રકાશ જ નથી આપતો, તે શક્તિ એનર્જી પણ આપે છે. 1 સેકન્ડમાં 2 લાખ ટન શક્તિ સૂર્ય આપે છે એમ વિજ્ઞાને સિદ્ધ કર્યું છે. સૂર્ય માનવનો મિત્ર છે, તેથી જ મિત્રાય નમઃ કહીને ઋષિઓએ તેની વંદના કરી છે. પાપન નિવારતિ યોજતે હિતાય, એ દ્રષ્ટિએ સાચો મિત્ર આપણને પાપમાંથી છોડાવે અને હિતકારક કાર્યમાં જોડે. આ અર્થમાં સૂર્ય આપણો સાચો મિત્ર છે. તે આપણને પાપથી દૂર કરે છે. માણસ અંધકારમાં જેટલા પાપો કરવા પ્રેરાય છે તેટલા પાપોથી પ્રકાશમાં પ્રેરાતો નથી. વળી સૂર્ય ભગવાનની આંખ છે. ભગવાન આપણા બધા જ જીવન વ્યવહારોને નિહાળે છે. આ સમજણથી માનવ પાપ કરતો અટકે છે. સૂર્ય ઉગતા જ માનવ કર્મ પ્રવૃત્ત બને છે. આ રીતે માનવને આળસ તેમજ પ્રમાદના પાપમાંથી છોડાવી હિતકારી કાર્યમાં જોડનાર સૂર્ય આપણો સાચો મિત્ર છે. સૂર્ય પાસે ઉપાસકતા, ઉપકારકતા, પ્રકાશમયતા, નિર્લેપતા, નિષ્કામતા, નિયમિતતા જેવા ગુણો આપણા જીવનમાં લાવવાના છે. સૂર્યનું જીવન એટલું નિયમિત છે કે જે સમયે જે થવું જોઈએ તે કરે જ છે. તેવું શિક્ષણ આપણે પણ લેવું જોઈએ. કૌમારમ યવનમ જરા, એમાં નિયમિતતા હોવી જોઈએ. આપણે કુમાર યુવાન ઘડો બની ગયો છે અને ઘડા યુવાન જેવું વર્તન કરે છે. કૌમારમ યવનમ જરા, જેને ખીલવ્યા તે પ્રકાશનો ઉપાસક છે. ભારતીય સંસ્કૃતિ પ્રકાશની ઉપાસક છે. પ્રકાશની ઉપાસના આ જ માનવી જીવનનો પોકાર છે. પ્રકાશનો અર્થ જ્ઞાન પૂજા. સૂર્ય પૃથ્વીને ઘણું આપે છે, પરંતુ કેવળ આપ્યા જ કરે ને લે ન તો પૃથ્વીમાં ગુરુતાગ્રંથિ નિર્માણ થાય. તેથી સૂર્ય પોતે જરૂર ન હોવા છતાં પૃથ્વીના સમાધાન માટે પાણી લે છે અને પાછું મીઠું કરીને આપે છે. શ્રી કૃષ્ણ કદાચ તેથી જ સુદામા પાસે પહેલાં તાંદુલ લીધા હશે અને પછી તેમને સોનાની સુદામા પૂરી આપી હશે. દ્વેષ મત્સરથી ભરેલા માનવને દૈન્ય દારિદ્ર્યનું અંધારું આવી ગયું છે. તેની પાસે આશા, ઉત્સાહ અને પ્રેમ લઈ જવાનો સૂર્ય પાસેથી નિષ્કામતા શીખવાની છે. કશું જ ના માંગતા છતાં સતત સૂર્ય કામ કરે છે. તેને નમસ્કાર કરો કે ન કરો, તેને બદલાની કોઈ અપેક્ષા નથી. આવું જેના જીવનમાં ભક્તિની દ્રષ્ટિકોણ આવે તે જ માણસ નિષ્કામતા લાવી શકે. સૂર્ય પાસે નિર્લેપતા છે. ઘણી વખત વાદળ આવે, ધૂળ પણ ઉડે, તેનાથી ઢંકાઈ જાય, છતાં સૂર્ય નિર્લેપ રહે છે. આપણને જીવનમાં ફરવાનું છે, તેથી કચરો આવવાનો જ, પરંતુ સૂર્ય પાસેથી નિર્લેપતા શીખવાની છે. સૂર્ય પાસે ઉપકારકતા પણ છે. તે સતત ઉપકારકતા આપણા જીવનમાં ટકવી જોઈએ. સૂર્ય પાસે નિષ્કામ કર્મયોગનું સાતત્ય પણ આપણે શીખવું જોઈએ. તેથી જ કદાચ અવધિતે સૂર્યને પોતાના ગુરુ કર્યા છે. સૂર્યની નમ્રતા પણ બેજોડ છે. વિશ્વને પ્રકાશ આપવા તેમજ જગાડવા આવનાર દેવને ઘમણનો સદંતર અભાવ છે. બધાએ મારું સ્વાગત કરવું જોઈએ એવો આગ્રહ નથી. સૂર્યને પોતાના કાર્યમાં યશ નથી જોતો. અંધકારથી ઘેરાયેલા જગતને પહેલો પ્રકાશ સાંપડે છે ત્યારે તે યશ પોતે ના લેતા સહસ્ત્રલક્ષ્મી સારથી અરુણને યશ આપી દે છે. સૂર્યોપાસનાથી આપણી બુદ્ધિ પણ તેજસ્વી અને પ્રતિભા સંપન્ન બને છે. તેથી જ ઓમ તસ્સદ્વિતુ વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત એ મંત્ર

0: થોડી ક્ષણોમાં સાંભળીશું પ્રાદેશિક સમાચાર.
1: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. સિંહોના મોત મામલે વનતારાના વેટરનરી તબીબો અમરેલીમાં. અમરેલીના સાંસદ સિંહોના મામલે

0: દિલ્હીમાં પીએમઓ અને કેન્દ્રીય વનમંત્રી સાથે ચર્ચા કરશે. સુરત ક્રાઇમ બ્રાન્ચે 1.5 કરોડ રૂપિયાના છેતરપિંડી કેસના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી. રાજ્યમાં 4 જૂન સુધી અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસવાની આગાહી. આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવી ગુજરાત ટાઇટન્સે ફાઇનલમાં પ્રવેશ કર્યો. આવતીકાલે અમદાવાદમાં રોયલ ચેલેન્જર બેંગલુરુ સામે ફાઇનલ મેચ. અને વડોદરા ખાતે આયોજિત ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ 2026માં આજે 3 અલગ અલગ કેટેગરીમાં ફાઇનલ મુકાબલા થશે. સમાચાર વિગતવાર. અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની સરહદે આવેલા ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વિસ્તારમાં અત્યાર સુધીમાં 8 સિંહોના મોત થયા છે, ત્યારે કુલ 22 સિંહોને જસાદાર એનિમલ કેર સેન્ટર ખાતે આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હોવાનું વન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. સિંહોની સ્થિતિની સમીક્ષા માટે વનતારા જામનગરમાં તબીબોની ટીમ અમરેલી પહોંચી રહી છે. સિંહોના સેમ્પલ ગાંધીનગર લેબમાં મોકલવામાં આવ્યા છે, જેના રિપોર્ટ આગામી 24 કલાકમાં આવવાની શક્યતા છે. સરકાર વન વિભાગ સહિતના ઉચ્ચ અધિકારીઓ આ અંગે સ્થિતિનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે. દરમિયાન ગીરના સિંહોના મોત મામલે અમરેલીના સાંસદ ભરત સુતરિયા દિલ્હી જઈને કેન્દ્રીય વનમંત્રી અને પ્રધાનમંત્રી કાર્યાલય સાથે ચર્ચા કરી સિંહ સંરક્ષણ માટે પ્રયાસ કરશે. ગીરના સિંહોના મૃત્યુ અંગે અમરેલીના સાંસદ ભરત સુતરિયાએ ગંભીર ચિંતા વ્યક્ત કરતા તેમણે રાજ્યના વનમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને સિંહોની વર્તમાન સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. તેમણે સિંહોના મૃત્યુનું કારણ, અત્યાર સુધી થયેલા મૃત્યુની સંખ્યા અને વન વિભાગ દ્વારા લેવાયેલા પગલા વિશે જાણકારી પણ આપવામાં આવી હતી.
1: મોત થઈ જશે અને બીમારી જે આવી છે તે વન વિભાગના અધિકારીઓ તેમજ ગાંધીનગર સુધી મેં વાત કરી કે શું પોઝિશન છે, શું સ્ટેટસ છે નવું, અને સિંહોને બસાવવા બહુ જરૂરી છે. તમામ અધિકારી સાથે અને તમામ લગતા વર્ગ સાથે વાત કરી. આવતા દિવસોની અંદર જાઉં છું દિલ્હી, ત્યારે હું વન વિભાગ આપણા કેન્દ્રના મંત્રી સાથે અને પીઓમ સાથે પણ આ વાતની ચર્ચા કરવાનો છું.
0: સુરતના નવનિયુક્ત મેયર માયા માવાણીએ તેમને મળવા આવતા મુલાકાતીઓને પુષ્પગુચ્છના સ્થાને એક નોટબુક લઈને આવવા અપીલ કરી છે. આ અપીલ કરતા મેયરે કહ્યું કે નોટબુક જરૂરિયાતમંદ બાળકોને અપાશે, જે તેમના અભ્યાસમાં મદદરૂપ થશે.
2: હું એવી ઈચ્છા રાખું છું કે સુરત શહેરના જે પણ મારા લાગણીશીલ મિત્રો મને મળવા આવે છે, શુભેચ્છા મુલાકાત લેવા આવે છે, તો હું એવી ઈચ્છા રાખીશ કે નહીં પણ નોટબુક જે બુકે ગરમાઈ જાય છે, કચરાના ડબ્બામાં જાય છે, અને નોટબુક એક બાળકનું ભવિષ્ય ઉજળું કરશે. એટલે જરૂરિયાતમંદ જે બાળકો છે તેના સુધી આ બુક પહોંચે એવી મારી નમ્ર વિનંતી છે.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મન કી બાત કાર્યક્રમમાં લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. આકાશવાણી પરથી પ્રસારિત થતા માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડીમાં પ્રધાનમંત્રી દેશ વિદેશના લોકો સાથે પોતાના વિચારોનું આદાન પ્રદાન કરશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. આ ઉપરાંત આવતીકાલે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. સુરત ક્રાઇમ બ્રાન્ચે આશરે 1.5 કરોડ રૂપિયાના ડિજિટલ ધરપકડ સાયબર છેતરપિંડીના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ નકલી ટ્રાય અને સીબીઆઈ તરીકેની ઓળખ આપી આરોપીએ 90 વર્ષીય મહિલા પાસેથી આ રકમ પડાવી હતી. આ અંગે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર RI જાડેજાએ વધુ વિગતો આપી.
3: કર્ણાટક કે કોલાર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન કે એરિયા મેં એક 90 યર કે એક વૃદ્ધા કો 1 કરોડ 34 લાખ રૂપે કા ડિજિટલ અરેસ્ટ કિયા થા. ઇનકી MO યે હૈ કે યે લેડીઝ કો વોટ્સએપ કોલ અનનોન નંબર સે કરતે હૈ, બાદ મેં વિડિયો કોલ મેં ખુદ વો ન્યૂ દિલ્હી ટ્રાઈ કે વરિષ્ઠ અધિકારી ઓર CBI ઓર નકલી પોલીસ કે પૂરે સેટ કો દિખાતે હુએ લેડીઝ કો પ્રેશરાઇઝ કરકે 1 કરોડ 34 લાખ કા સાયબર ફ્રોડ કિયા થા.
0: અમદાવાદ હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ જામવાની આગાહી કરી છે. આજથી 4 જૂન દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને આવતીકાલના રોજ અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે 1 જૂને અમદાવાદમાં થંડર સ્ટ્રોમ

0: સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશમાં આ વર્ષે અંદાજે 90% વરસાદ થવાની શક્યતા છે. ચોમાસો આગળ વધવાના માટેના પરિબળો હાલ સાનુકૂળ હોવાનું હવામાન વિભાગના વડા એ કે દાસે જણાવ્યું હતું.
1: अभी हमारा सेंट्रल इंडिया में हमारा गुजरात रीजन आता है, इसमें गुजरात रीजन में जो सीजनल फोरकास्ट दिया गया है जून से लेकर सेप्टेम्बर तक, इसमें बिलो नॉर्मल रेनफॉल होने का संभावना बताया गया है. और जून महीने का जो रेनफॉल रहेगा बिलो नॉर्मल रहेगा, कुछ एक्सेप्ट सम एरियाज ऑफ सौराष्ट्र का गुजरात रीजन. और जो अधिकतम तापमान है अबव नॉर्मल रहेगा एक्सेप्ट सम पार्ट्स ऑफ कच्छ के कुछ एरिया को छोड़कर.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે રમાયેલી બીજી ક્વોલિફાયર મેચમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવીને આઈપીએલની ફાઇનલમાં પ્રવેશ કર્યો. અગાઉ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટે 214 રન બનાવ્યા. જવાબમાં ગુજરાત ટાઇટન્સે 18 ઓવર અને 4 બોલમાં 3 વિકેટે 219 રન બનાવી મેચ જીતી હતી. ગુજરાત તરફથી કેપ્ટન શુભમન ગિલને 53 બોલમાં 104 રન બનાવ્યા હતા અને તે માટે તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરાયો હતો. આઈપીએલની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ આવતીકાલે અમદાવાદમાં વર્તમાન ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. દેશમાં ઇબોલા વાયરસનો કેસ દેખાતા જામનગરની જીજી હોસ્પિટલમાં એક અગત્યની બેઠક યોજાઈ, જેમાં સ્પેશિયલ વોર્ડની વ્યવસ્થા કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. જામનગરની સરકારી હોસ્પિટલમાં આગોતરી તૈયારી રૂપે 70 પથારીવાળા 2 આઇસોલેશન વોર્ડની પણ તૈયારી કરવામાં આવી છે અને જો ઇબોલાના કેસ નોંધાશે તો જામનગરની જૂની ડેન્ટલ કોલેજમાં આ અલાયદી વ્યવસ્થા કરવામાં આવશે. આ અંગે જીજી હોસ્પિટલના તબીબી અધ્યક્ષ ડોક્ટર વિજય પોપટે વધુ માહિતી આપી.
2: પ્રિવેન્શનના ભાગરૂપે શું થઈ શકે તથા આ અંગેની, આ વાયરસ અંગે જો કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો તેના માટે ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ દરેકને કઈ રીતે ટ્રેન કરવા અને એક અલાયદો વોર્ડ ઉભો કરવો, તેનું આયોજન કરવા માટે મીટિંગ રાખેલી છે. ઇબોલા વાયરસ સામાન્ય રીતે
0: આવતીકાલના રોજ એક અદભુત ખગોળીય ઘટના સર્જાનારી છે. આ દિવસે બ્લુ મૂન નિહાળી શકાશે. બ્લુ મૂન સામાન્ય રીતે પૃથ્વીની નજીક આવે છે, જેના કારણે વિષયકાળ અને વધુ જળ રહે છે. જો કે આ વખતે તે પૃથ્વીથી સામાન્ય કરતાં વધુ દૂર રહેશે. ગુજરાત વિજ્ઞાન અને ટેકનોલોજીકલ પરિષદના સલાહકાર વૈજ્ઞાનિક નરોત્તમ સાહુએ આ બ્લુ મૂન અંગેની વિશેષતા વર્ણવી હતી.
3: 31st મે સન્ડે હૈ યે ફુલ મૂન હૈ મે મહિને મે સેકન્ડ ફુલ મૂન હૈ જિસકો હમ લોગો કો એસ્ટ્રોનોમી કે લેંગ્વેજ મે બ્લુ મૂન કહા જાતા હૈ બટ યે બ્લુ મૂન મે યે કલર ઇનકા બ્લુ નહીં રહેગા ક્યોંકિ યે જો મૂન હોતા હૈ કભી વો પૃથ્વી કે પરિક્રમણ કે ટાઈમ મે હમારા પાસ રહ જાતા હૈ તો ઉસી દિન ઇનકા સાઇઝ બડા દિખતા હૈ ઇનકા બ્રાઇટનેસ બઢતા હૈ એન્ડ હમ લોગ ઇનકો સુપર મૂન બતાતે હૈ બટ વો 31 તારીખ મે જબ મૂન રહેગા વો સબસે દૂર મે રહેંગે ઇનકા પેરિજી મે રહેંગે થોડા છોટા હોગા ઇનકા બ્રાઇટનેસ થોડા કા ક્યોંકિ સબસે દૂર મે રહેંગે એક ઇનકા માઇક્રોમૂન હમ લોગ ઇનકો બોલાતે હૈ.
0: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ 2026માં આજે સિનિયર વુમન્સની ફાઇનલ મેચ ARAFC અને સમીક્ષા સ્ટાઇકર FC વચ્ચે રમાશે, જ્યારે જુનિયર બોયઝની ફાઇનલ મેચ SGVP FC અને ARAFC વચ્ચે થશે. સિનિયર મેન્સની ફાઇનલ મેચ પ્રોગ્રેસિવ SS અને જનગ્નોટ અમદાવાદની ટીમ વચ્ચે યોજાશે. વડોદરાના સમા ઇન્ડોર હોલ ખાતેની આ મેચની અંદર સિનિયર મેન્સની સેમીફાઇનલ મેચમાં પ્રોગ્રેસિવ SS એ ફારોલ યુનિવર્સિટી ફૂટબોલ એકેડેમી વડોદરાને 5-2 માહત આપી હતી, જ્યારે બીજી સેમીફાઇનલમાં જગનોટ અમદાવાદની ટીમે દ્વિવેદી બ્રધર્સને 13-3 હાર આપી હતી. સિનિયર વિમેન્સની સેમીફાઇનલ મેચમાં ARAFC એ SAG રિવર્સ ટીમને 2-1, સમીક્ષા સ્ટ્રાઇકર FC એ પારોલ યુનિવર્સિટી ફૂટબોલ એકેડેમી વડોદરાને 4-1 મહાત આપી હતી. દમણ દીવમાં આગામી ખાસ સઘન સુધારણા SIR 2026 અંતર્ગત દમણ જિલ્લાના દરેક મતદાન મથકો પર જૂન મહિનાના તમામ રવિવારે બૂથ દિવસ તરીકે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દમણના અમારા પ્રતિનિધિ જણાવે છે કે જૂનમાં દરેક રવિવારે યોજાનારા આ કેમ્પમાં નાગરિક

0: નાગરિકો ગણતરીપત્રો ફોર્મ જમા કરાવી શકશે અને બૂથ પર બીએલઓ પાસેથી માર્ગદર્શન પણ મેળવી શકશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સિંહોના મોત મામલે વનતારાના વેટરનરી તબીબો અમરેલીમાં. અમરેલીના સાંસદ સિંહોના મામલે દિલ્હીમાં પીએમઓ અને કેન્દ્રીય વનમંત્રી સાથે ચર્ચા કરશે. સુરત ક્રાઇમ બ્રાન્ચે 1.5 કરોડ રૂપિયાના છેતરપિંડી કેસના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી. રાજ્યમાં 4 જૂન સુધી અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસવાની આગાહી. આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવી ગુજરાત ટાઇટન્સે ફાઇનલમાં પ્રવેશ કર્યો. આવતીકાલે અમદાવાદમાં રોયલ ચેલેન્જર બેંગલુરુ સામે ફાઇનલ મેચ અને વડોદરા ખાતે આયોજિત ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ 2026માં આજે 3 અલગ અલગ કેટેગરીમાં ફાઇનલ મુકાબલા થશે. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.
1: हिमानी जी साझा करेंगी अपने दिल की बात, तो जरूर सुनिएगा 2 जून विशेष सखी सहेली दिन में 3 बजे.
2: अमर गीतों की रचयिता कवि प्रदीप की सुपुत्री मितुल प्रदीप साझा कर रही है अपने पिता कवि प्रदीप के जीवन से जुड़ी कुछ यादें.
3: जैसे उनके कपड़े बहुत ही सादे रहते थे, कभी भी सफ़ेद के सिवा उन्होंने पहना नहीं, एकदम सीधे सादे व्यक्ति. लेकिन उन्होंने बच्चों के ऊपर कभी भी अपना सिद्धांत लादा नहीं, लेकिन वो सिद्धांत से चलते थे तो हम देखते थे उनको, तो वो चीज़ें हम में अपने आप से आ गई.
2: तो सुनना न भूले कार्यक्रम उजाले उनकी यादों के 31 मई शाम 4 बजे सिर्फ विविध भारती पर.
4: धन्य वो उनकी जवानी जो शहीद हुए हैं इनकी, जरा याद करो
5: विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन से. अभी आप सुन रहे हैं कार्यक्रम भूले बिसरे गीत और आज के इस प्रोग्राम की आखिरी पेशकश किशोर कुमार और आशा भोसले की आवाज़ों में चलती का नाम गाड़ी फिल्म से. मजरू सुल्तानपुरी हैं गीतकार और संगीतकार हैं SD बर्मन.

વિધિક સેવા સત્તા મંડળ અધિનિયમ 1987 ની કલમ 12 હેઠળ પાત્ર નાગરિક મફત કાનૂની સહાય ન્યાયબંધુ મોબાઈલ એપ અને www.probono-dog.in પરથી મેળવી શકે છે.

નમસ્કાર, આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગૃહમંત્રી અમિત શાહે 4 સ્તરીય સુરક્ષા ગ્રીડ સાથે સરહદ વ્યવસ્થાપનમાં મોટા ફેરફારોની જાહેરાત કરી. સરકારે જાહેર ક્ષેત્રની તેલ માર્કેટિંગ કંપનીઓને 30 દિવસ માટે એલ

0: બીજી અનામત રાખવા જણાવ્યું. બિનદાવેદાર નાણાકીય સંપત્તિ સંબંધિત માહિતી માટે કોમન લેન્ડિંગ પોર્ટલ શરૂ કરાયું. મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિન આંગ હેઇંગ આજે ભારતની 5 દિવસની મુલાકાતે બિહારના ગયા પહોંચશે. એશિયન અંડર 20 એથ્લેટિક ચેમ્પિયનશીપમાં ભારતીય ખેલાડીઓ અત્યાર સુધીમાં 4 સુવર્ણ સહિત કુલ 8 ચંદ્રકો જીત્યા. અને આઈપીએલ ક્રિકેટની બીજી ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સરકાર નવા સુરક્ષા પડકારોનો સામનો કરવામાં સરહદ સુરક્ષા દળને વધુ અસરકારક બનાવવા માટે વધારાની જવાબદારીઓ સોંપવાનું વિચારી રહી છે. શ્રી શાહે ગઈકાલે ગુજરાતના ભુજમાં ભારત પાકિસ્તાન સરહદ પર 2 નવી સરહદ ચોકીઓનું ઉદઘાટન કર્યા બાદ આ મુજબ જણાવ્યું હતું. શ્રી શાહે ચતુર્ભુજ સુરક્ષા ગ્રીડની સ્થાપનાની જાહેરાત કરીને કહ્યું કે આ પહેલમાં જનતા, નાગરિક વહીવટ, સ્થાનિક પોલીસ અને સેનાની પણ પ્રાથમિક જવાબદારી રહેશે. શ્રી શાહે ડ્રોન, રડાર, સર્વેલન્સ ટાવર, અત્યાધુનિક ટેકનોલોજી અને સુરક્ષા કર્મચારીઓની તૈનાતી દ્વારા એક મજબૂત સુરક્ષા વ્યવસ્થાના નિર્માણમાં વિશ્વાસ વ્યક્ત કર્યો.
1: BSF की सीमा सुरक्षा के कंसेप्ट को पूर्णतया बदलने का निर्णय किया है. एक चतुष्कोणीय कंसेप्ट के साथ एक सुरक्षा ग्रिड हम आने वाले दिनों में बनाएंगे और बॉर्डर सुरक्षा की जगह टेरिटोरियल सुरक्षा का एक नया कंसेप्ट भी लॉन्च करेंगे और BSF के जवानों की तो प्रमुख जिम्मेदारी ही रहे. ये मिलाकर समग्र बॉर्डर बांग्लादेश और पाकिस्तान की सुरक्षा ग्रिड मजबूत बनाने का काम हम स्मार्ट बॉर्डर सुरक्षा के प्रोजेक्ट के तहत हम ले रहे हैं.
0: શ્રી શાહે જણાવ્યું કે આપણી સરહદોને સુરક્ષિત કરવી અને ઘૂસણખોરીને દૂર કરવી એ રાષ્ટ્રીય સંરક્ષણ માટે મહત્વપૂર્ણ છે. પશ્ચિમ બંગાળ સાથેની બાંગ્લાદેશ સરહદ અંગે ગૃહમંત્રીએ જણાવ્યું કે પશ્ચિમ બંગાળની નવી સરકારે સરહદ પર વાળ માટે જમીન પૂરી પાડી દીધી છે. આ વાળ પૂર્ણ થવાથી ઘૂસણખોરી અટકાવવામાં મદદ મળશે. સરકારે જાહેર ક્ષેત્રની તેલ માર્કેટિંગ કંપનીઓને 30 દિવસ માટે LPG અનામત રાખવા જણાવ્યું છે. પશ્ચિમ એશિયામાં સંઘર્ષને કારણે વૈશ્વિક ઉર્જા પુરવઠામાં વિક્ષેપને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્દેશ આપ્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ ગઈકાલે નવી દિલ્હીમાં માહિતી આપતા જણાવ્યું કે ભારત તેની ક્રૂડ ઓઇલ સ્ટોરેજ ક્ષમતા વધારવા માટે પણ કામ કરી રહ્યું છે.
2: मैं आप सभी के द्वारा सभी लोगों से अपील करना चाहूंगी कि सरकार सभी घरों तक LPG सिलेंडर्स की उपलब्धता और डिलीवरी सुनिश्चित कराने के लिए हर संभव प्रयास कर रही है. इसके साथ सरकार सभी पेट्रोल पंप पर पेट्रोल और डीजल की आपूर्ति सुनिश्चित करने के लिए भी प्रयासरत है. इसलिए अफवाहों पर ध्यान न दें और अपने दैनिक उपयोग में ऊर्जा को बचाने का हर संभव प्रयत्न करें. बल्क और इंडस्ट्रियल कंज्यूमर्स से अपील है कि वो ऑथराइज प्रोक्योरमेंट चैनल
0: વિદેશ મંત્રાલયના અધિક સચિવ અસીમ મહાજને કહ્યું કે ગલ્ફ અને પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં ભારતીય દૂતાવાસો ભારતીય નાગરિકોને સમયસર સહાય પૂરી પાડી રહ્યા છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના ડિરેક્ટર ઉપેશકુમાર શર્માએ જણાવ્યું કે મંત્રાલય નાવિકોના કલ્યાણ અને સરળ દરિયાઈ કામગીરી માટે વિદેશ મંત્રાલય, ભારતીય દૂતાવાસો અને દરિયાઈ ક્ષેત્રના તમામ હિસ્સેદારો સાથે સંકલન કરી રહ્યું છે. હોર્મુઝ સમુદ્રધાની વિસ્તારમાં તમામ ભારતીય નાવિક સુરક્ષિત છે. નાણાકીય સેવાઓ વિભાગે દાવો ન કરાયેલી નાણાકીય સંપત્તિઓ સંબંધિત માહિતી માટે જાહેર જનતાને સુવિધા આપવા કોમન લેન્ડિંગ પોર્ટલ શરૂ કર્યું છે. આ પોર્ટલ જાહેર ક્ષેત્રની બેન્કો એસોસિએશનના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે, જે દેશની 12 જાહેર ક્ષેત્રની બેન્કો દ્વારા સંયુક્ત રીતે સ્થાપિત એક કેન્દ્રીય સંસ્થા છે. નાણા મંત્રાલયે જણાવ્યું કે www.unclaimedassetportal.in પોર્ટલ નાણાકીય વ્યવસ્થા સાથે જોડાયેલા એવા બેંક ખાતા, વીમા દાવા, શેર, ડિવિડન્ડ અને મ્યુચ્યુઅલ ફંડ સંબંધિત માહિતી લોકોને આપે છે જેમના કોઈ દાવેદાર નથી. કોમન લેન્ડિંગ પોર્ટલ વધુ સુલભ, પારદર્શક અને નાગરિક કેન્દ્રી નાણાકીય વ્યવસ્થા બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિન આંગ હેઇંગ આજે 5 દિવસની ભારત મુલાકાતે બિહારના ગયા પહોંચશે. તેમની સાથે અનેક કેબિનેટ મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ સહિત એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ હશે. રાષ્ટ્રપતિ તરીકે તેમની આ પહેલી ભારત મુલાકાત હશે. ગયામાં તેઓ મહાબોધિ મંદિર અને સુજાતા મંદિરમાં પ્રાર્થના કરશે. ત્યારબાદ તેઓ દિલ્હી પહોંચી વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે મુલાકાત કરશે. આવતીકાલે તેઓ મ્યાનમાર ભારત વેપાર મંચમાં ભાગ લે તેવી અપેક્ષા છે. સોમવારે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બેઠક કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે

0: અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ EIR_ABD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મન કી બાત કાર્યક્રમમાં લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. આકાશવાણી પરથી પ્રસારિત થનાર માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડીમાં પ્રધાનમંત્રી દેશ વિદેશના લોકો સાથે પોતાના વિચારોનું આદાન પ્રદાન કરશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝઓનર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. આ ઉપરાંત આવતીકાલે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. ગોવા આજે તેનો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. 1987માં આજના દિવસે ગોવાએ પૂર્ણ રાજ્યનો દરજ્જો મેળવ્યો હતો અને ભારતીય સંઘનું 25મું રાજ્ય બન્યું હતું. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજે પણજીમાં કલા એકેડેમી ખાતે રાજ્ય સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેશે. હોંગકોંગમાં ચાલી રહેલી એશિયન અંડર 20 એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરતા અત્યાર સુધીમાં 4 સુવર્ણ, 2 રજત અને 2 કાંસ્ય સહિત કુલ 8 ચંદ્રકો જીત્યા છે. મેડલ ટેલીમાં ભારત ચીન પછી બીજા ક્રમે છે. ગઈકાલે સ્પર્ધાના બીજા દિવસે પૂજા સિંહે મહિલા હાઈજમ્પમાં સુવર્ણચંદ્રક જીત્યો. નીતિન ગુપ્તાએ પુરૂષોની 5000 મીટર રેસ વોક જીતી. અમાનત કોમ્બોજે મહિલા ડિસ્ક થ્રોમાં ટોચનું સ્થાન મેળવ્યું. રાહુલ જાખરે પુરૂષોની ડેકાથલોનમાં સુવર્ણ તો સાધના દેવીએ મહિલાઓની ટ્રિપલ જમ્પમાં રજત ચંદ્રક જીત્યો. ઉપકરે પુરૂષોની ડેકાથલોનમાં રજત, નીરૂ પાઠકે મહિલાઓની 400 મીટર દોડમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. આઈપીએલ ક્રિકેટની બીજી ક્વોલિફાયર મેચમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટે 214 રન બનાવ્યા. જવાબમાં ગુજરાત ટાઇટન્સે 18 ઓવર અને 4 બોલમાં 3 વિકેટે 219 રન બનાવી મેચ જીતી લીધી. કેપ્ટન શુભમન ગિલે 53 બોલમાં 104 રન બનાવ્યા હતા. શુભમન ગિલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયા. હવે ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ રવિવારે અમદાવાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે. મેચ આવતીકાલે સાંજે 7:30 વાગે શરૂ થશે. શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ અનુદાન જારી કરવા અને તેના ઉપયોગ અંગે એક વ્યાપક સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં સમગ્ર શિક્ષા અભિયાનના 3જા તબક્કાને વધુ અસરકારક, પારદર્શક અને પરિણામલક્ષી બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી પ્રધાને જણાવ્યું કે આ વર્ષે સમગ્ર શિક્ષણ અભિયાન પીએમ પોષણ, ઉલ્લાસ, પીએમસી અને અન્ય મુખ્ય યોજનાઓનું સંકલન કરીને એક સંકલિત અભિગમ અપનાવવામાં આવશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે જયેશ વેગડા.
1: આજના અખબારોમાં દેશમાં વરસાદ, પેપર લિંકની ઘટના અંગે સર્વોચ્ચ અદાલતની ચેતવણી, રાજ્યમાં સિંહોના મોત અંગેના સમાચાર વાંચવા મળી રહ્યા છે. નીટ સીધી જવાબદારી નક્કી કરો, કાયાકલ્પનો રોડમેપ આપો, સુપ્રીમ, આ સમાચાર દિવ્ય ભાસ્કરે પ્રથમ પાને છાપ્યા છે. આ ઉપરાંત આ વર્ષે દુષ્કાળનું જોખમ, જામનગરથી વંતારાની ટીમ ગીર પહોંચી, આવા સમાચારને પણ પ્રથમ સ્થાને સ્થાન આપ્યું છે. વિના વિલંબે ન્યાયનો સુપ્રીમ આદેશ, આ મથાળા સાથે ફૂલછાબે હેડલાઇન બનાવી છે. આ ઉપરાંત ચોમાસું કેરળમાં 7 દિવસ બાદ આવશે એને બનાવી છે. સ્થાનિક સમાચારોમાં રાજ્યમાં સિંહોના મોત, હળવાથી મધ્યમ વરસાદની આગાહી અને અમદાવાદમાં આઈપીએલ ફાઇનલનો ફીવર જોવા એવા સમાચાર જોવા મળી રહ્યા છે.
0: અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગૃહમંત્રી અમિત શાહે 4 સ્તરીય સુરક્ષા ગ્રેડ સાથે સરહદ વ્યવસ્થાપનમાં મોટા ફેરફારોની જાહેરાત કરી. સરકારે જાહેર ક્ષેત્રની તેલ માર્કેટિંગ કંપનીઓને 30 દિવસ માટે એલપીજી અનામત રાખવા જણાવ્યું. બિન દાવેદાર નાણાકીય સંપત્તિ સંબંધિત માહિતી માટે કોમન લેન્ડિંગ પોર્ટલ શરૂ કરાયું. અને આઈપીએલ ક્રિકેટની બીજી ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. તો આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. હવે જોઈએ અમારા દિવસભર પ્રસારિત થનારા કેટલાક કાર્યક્રમો વિશે માહિતી. બરાબર 8:15 સાંભળીશું ચિત્રલોક.

માફ કરશો, 8:15 સાંભળીશું કાર્યક્રમ ત્રિવેણી, 8:30 નવા હિન્દી ફિલ્મી ગીતો ચિત્રલોક કાર્યક્રમ અંતર્ગત. આજ કે ફનકાર રજૂ થશે બરાબર 9:30. 10:02 ગુજરાતી ફિલ્મી તથા ગેરફિલ્મી ગીતો આપ સાંભળી શકશો. મસ્તી ભર્યા ગીતો 10:30 ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ અંતર્ગત.

થીમ પર આધારિત કાર્યક્રમ દિલ સે 11:02 11:30 કાર્યક્રમ રજૂ થશે તરન્નુમ. બપોરે 12:05 યાદો કી મહેફિલ, બરાબર 1 વાગે સુરીલા સફર અમારા મુંબઈ કેન્દ્રથી રિલે થશે.

બરાબર 3 વાગે સાંભળીશું મન ચાહે ગીત. 3:30 આજે રજૂ થશે નાટ્ય તરંગ. ચાર વાગ્યોનો સમય છે પિટારા કાર્યક્રમનો. આજે સાંભળીશું ગીતો ભરી કહાની. અમારી સાંજની સભામાં 5:00 90ની દશકના ગીતો સાંભળીશું સરગમ કાર્યક્રમ અંતર્ગત. સુરીલી સાંજ 5:30, 6 વાગે રજૂ થશે સુરીલા સફર. બરાબર 7 વાગે ફોજીભાઈઓ માટેનો કાર્યક્રમ, જે આજે રજૂ થશે વિશેષ જયમાલા.

બરાબર 8 વાગે હવામહલ, 9 વાગે સાંભળીશું આપકે લીએ, 10 વાગે સાંભળશું છાયા ગીત અને 10:30 ઢલતી જાય રાત. આ હતા અમારા આજે પ્રસારિત થનારા કેટલાક મુખ્ય મુખ્ય કાર્યક્રમો. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી.

0: આ કસ્ટમર કેર ક્યાં છે? હા મેડમ
1: જી,
0: આ કેવાયસી અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
1: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર કેવાયસી અપડેટ કરાવવું જોઈએ.
0: પણ એ કેવી રીતે થશે?
1: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
0: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?
1: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ આપીને કેવાયસી અપડેટ કરાવી શકો છો.
0: બસ
1: બસ
0: સમજી ગયો.
1: તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
2: આરબીઆઈ કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: મોદી હર પરિવાર કો ઘર મે બિજલી બનાકર વહી બિજલી બેચકર કમાઈ કા એક ઓર સાધન દેના ચાહતા.
4: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે. ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે. તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
5: બરાબર 8 વાગે સાંભળીશું દિલ્હીથી પ્રસારિત સમાચાર પ્રભાત.

આજ સુધી સતત આપની પડખે ઉભેલી આકાશવાણી 90 વર્ષે પણ અડીખમ છે. આવો આપણે સૌ સાથે મળીને આકાશવાણીના 90 વર્ષની ભવ્ય ઉજવણી કરીએ અને ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ કરીએ.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મન કી બાત કાર્યક્રમમાં લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. ગૃહમંત્રી અમિત શાહે 4 સ્તરીય સુરક્ષા ગ્રીડ સાથે સરહદ વ્યવસ્થાપનમાં મોટા ફેરફારોની જાહેરાત કરી. સરકારે જાહેર ક્ષેત્રની તેલ માર્કેટિંગ કંપનીઓને 30 દિવસ માટે એલપીજી અનામત રાખવા જણાવ્યું. બિનદાવેદાર નાણાકીય સંપત્તિ સંબંધિત માહિતી માટે કોમન લેન્ડિંગ પોર્ટલ શરૂ કરાયું. શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ અનુદાન જારી કરવા અને તેના ઉપયોગ અંગે એક વ્યાપક સમીક્ષા બેઠક યોજી. કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે ગઈકાલે આંધ્રપ્રદેશમાં કાપડ, હાથવણાટ, હસ્તકલા અને રેશમ ઉછેર ક્ષેત્રોના વિવિધ પહેલ અને વિકાસ પાસાઓ અંગે સમીક્ષા બેઠક કરી. સીબીએસઈએ જણાવ્યું કે તેનું પોસ્ટ રિઝલ્ટ એક્ટિવિટી પોર્ટલ સોમવાર 1 જૂનથી સક્રિય થશે. આ પોર્ટલ ઉત્તરવાયુની ચકાસણી અને પુનઃ મૂલ્યાંકનની પારદર્શક પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે શરૂ કરવામાં આવી રહ્યું છે. યુએનના માનવ અધિકારોના ઉચ્ચ કમિશનર વોલ્કર ટર્કે દેશો અને ટેક કંપનીઓને બાળકો માટે ઓનલાઈન પ્લેટફોર્મને વધુ સુરક્ષિત બનાવવા માટે વધુ કડક પગલાં લેવા હાકલ કરી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જણાવ્યું કે યુદ્ધભૂમિની પરિસ્થિતિ સૂચવે છે કે યુક્રેનમાં સંઘર્ષનો અંત નજીક છે. સિંહોના મોત મામલે વંતારાના વેટરનરી તબીબો અમરેલીમાં, અમરેલીના સાંસદ સિંહોના મામલે દિલ્હીમાં પીએમઓ અને કેન્દ્રીય વનમંત્રી સાથે ચર્ચા કરશે. સુરત સાયબર ક્રાઇમે 1.5 કરોડ રૂપિયાના છેતરપિંડી કેસના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી. દેશમાં ઇબોલા વાયરસનો કેસ દેખાતા જામનગરની જીજી હોસ્પિટલમાં એક અગત્યની બેઠક યોજાઈ. બેઠકમાં સ્પેશિયલ વોર્ડની વ્યવસ્થા કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો. રાજ્યમાં 4 જૂન સુધી અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસવાની આગાહી. આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવી ગુજરાત ટાઇટન્સે ફાઇનલમાં પ્રવેશ કર્યો. આવતીકાલે અમદાવાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ફાઇનલ મેચ. અને અંડર એશિયન 20 એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ભારતીય ખેલાડીઓએ અત્યાર સુધીમાં 4 સુવર્ણ સહિત કુલ 8 ચંદ્રકો જીત્યા. તો આ અત્યારના મુખ્ય સમાચાર. અમારા હવે પછીના મુખ્ય સમાચાર આપ 11 વાગે સાંભળશો. નમસ્કાર.
1: દોસ્તો, આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર.

શ્રોતા મિત્રો, અત્યારે સવારના 10:02 થઈ છે. હવે સાંભળીએ કેટલાક ગુજરાતી ગેરફિલ્મી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીએ અને સૌ પ્રથમ સાંભળીએ નિશા ઉપાધ્યાયના સ્વરમાં આ ગીત.

આ હતું ઈશાની મહેતા, શિલ્પા આયંગર તથા વિનીતા આયંગરના સ્વરમાં ગીત. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમ આગળ વધારીશું તે પહેલાં લઈએ એક વિરામ.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।
2: શ્રોતા મિત્રો, આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી। અત્યારે 10:31 થઈ છે। હવે સમય છે મસ્તી કરવાનો। જી હા, મસ્તી ભર્યા ગીતો સાંભળવાનો। તો ચાલો કાર્યક્રમની શરૂઆત કરીએ। સૌપ્રથમ સાંભળીએ શોલે ફિલ્મનું ગીત આર ડી બર્મનના સ્વરમાં।

0: આ હતું બચના એ હસીનો ફિલ્મનું ગીત કિશોર કુમાર, સુમિત કુમાર તથા વિશાલ દાદલાનીના સ્વરમાં. કાર્યક્રમમાં હવે સાંભળીએ ફરી એક વખત કિશોર કુમારનો સ્વર. સંગીત છે કલ્યાણજી આનંદજીનું. આવી રહ્યું છે ડોન ફિલ્મનું ગીત.
1: અરે ભંગ કા રંગ જમા હો ચકાચક ફિર લો પાન ચબાય. આહા,

0: કાર્યક્રમના અંતે સાંભળીએ કહાની કિસ્મત કી. આ ફિલ્મનું ગીત કિશોર કુમારના સ્વરમાં, સંગીત છે કલ્યાણજી આનંદજીનું, શબ્દો છે રાજેન્દ્ર કૃષ્ણના.
1: સુનો સુનો, અરે સુનો સુનો, એ ભાઈઓ બહેનો, અરે મગન ભાઈ છગન ભાઈ, સાંભળો રે સાંભળો, ઓ રાઘોબા ઓ ધોંડીબા, આયકા ઓ આયકા, ઓય જર્નલ સિંગ, ઓય જર્નલ સિંગ, અરે તુધી ભી સુણો પાપે.

કિશોર કુમારે ગાયેલ આ ગીત સાથે જ ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. પ્રસારણ વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મન કી બાત કાર્યક્રમમાં લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. ગૃહમંત્રી અમિત શાહે 4-સ્તરીય સુરક્ષા ગ્રીડ સાથે સરહદ વ્યવસ્થાપનમાં મોટા ફેરફારોની જાહેરાત કરી. સરકારે જાહેર ક્ષેત્રની તેલ માર્કેટિંગ કંપનીઓને 30 દિવસ માટે એલપીજી અનામત રાખવા જણાવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગોવાના લોકોને રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી. ગોવામાં આજે રાજ્ય સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી. 1987માં આ દિવસે ગોવાએ પૂર્ણ રાજ્યનો દરજ્જો મેળવ્યો અને ભારતીય સંઘનું 25મું રાજ્ય બન્યું. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે ભારતીય હજ મિશનને પહેલીવાર સાઉદી હજ અને ઉમરાહ મંત્રાલય તરફથી હજ સંકલન અને સંદેશાવ્યવહારમાં શ્રેષ્ઠતા માટે 2 પ્રતિષ્ઠિત લઘુત્તમ પુરસ્કારો પ્રાપ્ત થયા. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ હિન્દી પત્રકારત્વ દિવસ પર હિન્દી ભાષાને સમર્પિત પત્રકારો લેખકોને શુભેચ્છાઓ પાઠવી. કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આઈજીઆઈ એરપોર્ટ નવી દિલ્હી ખાતે ભારતની પ્રથમ સ્કાયકાસ્ટ સિસ્ટમનું ઉદઘાટન કર્યું. જણાવ્યું કે ભારત ધુમ્મસ મુક્ત વેધર સ્માર્ટ એવિએશનના નવા યુગમાં પ્રવેશી રહ્યું છે. ભારતના અધ્યક્ષપદ હેઠળ બ્રિક્સ એગ્રીકલ્ચરલ વર્કિંગ ગ્રુપમાં મત્સ્યોદ્યોગ અને જળકૃષિના વિકાસ પર ઉચ્ચસ્તરીય સંવાદ યોજાયો. ભારતમાં સંસ્થાકીય પ્રસૂતિ 2019-2021માં 88.6% થી વધીને 2023-24માં 90.6% થઈ. મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિન આંગ હિંગ આજથી ભારતની 5 દિવસની મુલાકાતે છે. અમદાવાદમાં રમાનારી આઈપીએલ ફાઇનલની ટિકિટોને ઊંચા ભાવે વેચતા 7 આરોપીઓ ઝડપાયા. ભારતીય 18 વર્ષથી ઓછી મહિલા હોકી ટીમે એશિયા કપ 2026માં પ્રથમ પુલ એ મુકાબલામાં શનિવારે મલેશિયાને 2-1થી હરાવી જીત મેળવી. રાજ્યમાં 4 જૂન સુધી અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસવાની આગાહી. આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવી ગુજરાત ટાઇટન્સે ફાઇનલમાં પ્રવેશ કર્યો. આવતીકાલે અમદાવાદમાં રોયલ ચેલેન્જર બેંગલુરુ સામે ફાઇનલ મેચ. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. મિત્રો, અમારી સ્ટુડિયોની ઘડિયાળમાં 10:02 થઈ ગઈ છે. નમસ્કાર. જીવન એક સફર છે અને આ સફરમાં સંગીત એ આપણા સહયાત્રી સમાન છે. ક્યારેક રસ્તાઓ નવી મંજિલો સુધી લઈ જાય છે તો ક્યારેક જૂની યાદોના સ્ટેશન પણ રોકાઈ જાય છે. મુસાફરી એ માત્ર સ્થળોની નથી, લાગણીઓની પણ હોય છે. આજના દિલસે એટલે કે થીમ આધારિત કાર્યક્રમ જે આપણો આ છે એમાં આપણે ગીતો માણીશું ટ્રાવેલિંગના. આજના આ ખાસ કાર્યક્રમમાં આપણે ગીતોના સંગાથે નીકળીશું એક સુંદર સંગીતમય પ્રવાસે, જ્યાં ટ્રેનની સિટી હશે, રસ્તાઓની મસ્તી હશે, પર્વતોની હવા હશે અને સપનાઓને પાંખો આપતું એક સંગીત હશે. કાર્યક્રમની શરૂઆત કરીએ યે જવાની હૈ દિવાની આ ફિલ્મના ગીત સાથે.

સફર લાંબી હોય કે ટૂંકી, મનગમતા ગીતો દરેક પળને યાદગાર બનાવી દે છે. ટ્રાવેલિંગ થીમ બેઝ્ડ સોંગ્સ આજ આપ માણી રહ્યા છો દિલ સે કાર્યક્રમમાં. માણીએ તમાશા ફિલ્મનું આ ગીત લકી અલીના સ્વરમાં સંગીત છે આર રહેમાનનું, ગીતકાર ઇરશાદ કામિલ.

જિંદગી ના મિલેગી દોબારા. જી હા મિત્રો, આ છે ફિલ્મનું નામ. આ ફિલ્મનું ગીત આપના રેડિયો સેટ પર અલિયાસા મેન્ડોન્સા તથા મોહિત ચૌહાણના સ્વર, સંગીતકાર શંકર અહેસાન લોહી, ગીતકાર જાવેદ અખ્તર.

કાર્યક્રમના અંતે સાંભળીએ હાઈવે ફિલ્મનું આ ગીત. સ્વર અને સંગીત એઆર રહેમાનના, ગીતકાર ઇરશાદ કામિલ. વડાકો ભરેલા રસ્તા, મધુર સંગીત સફરને બનાવી દે એક ખૂબ જ યાદગાર સફર.

આગીત છે, આ ગીતથી જ આજનો દિલ સે થીમ આધારિત કાર્યક્રમ પૂરો કરીએ છીએ. સફર હોય ટ્રેનની, બસની કે જીવનની, સંગીતનો સાથ હોય તો દરેક મંજિલ.

હેમલતા તથા શૈલેન્દ્ર સિંહના સ્વરમાં અખિયો કે ઝરોખો સે ફિલ્મનું આ ગીત આપના રેડિયો સેટ પર સંગીતકાર અને ગીતકાર રવિન્દ્ર જૈન.

કટી પતંગ ફિલ્મનું ગીત કાર્યક્રમમાં આપે સાંભળ્યું. સંગીત આપ્યું આર ડી વર્માને, ગીતકાર હતા આનંદ બક્ષી, કિશોર કુમારના સ્વર હતા. આખિર ક્યો ફિલ્મથી ગીત આપના રેડિયો સેટ પર. લતા મંગેશકર, અમિત કુમાર અને સાથીઓના સ્વર, સંગીતકાર રાજેશ રોશન, ગીતકાર ઇન્દિવર.

આગે સાથે જ તરન્નુમ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્રથી કરવામાં આવ્યું. બરાબર 12 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.

0: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ ગોવાના લોકોને રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણ આજે પણજીમાં કલા એકેડમી ખાતે રાજ્ય સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેશે. નાણાકીય સેવાઓ વિભાગે જાહેર જનતાને દાવો ન કરાયેલ નાણાકીય સંપત્તિ સંબંધિત માહિતીની સરળ એક્સેસ પ્રદાન કરવા માટે કોમન લેન્ડિંગ પોર્ટલ શરૂ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મન કી બાત કાર્યક્રમમાં લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. જમ્મુ અને કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદની નજીક રહેતા રહેવાસીઓએ સરહદની 15 કિલોમીટરની ત્રિજ્યામાં ગેરકાયદેસર બાંધકામો અને અનધિકૃત પ્રવૃત્તિ દૂર કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં ઉચ્ચસ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લીધો. આસામના રાજ્યપાલ મંગોલિયા માટે ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો સાથે ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. રાજૌરીમાં 8મા દિવસે પણ આતંકવાદી શોધ અભિયાન યથાવત. મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિન આંગ હેઇંગ આજે ભારતની 5 દિવસની મુલાકાતના ભાગરૂપે બોધગયા પહોંચ્યા. તેમણે વિશ્વવિખ્યાત મહાબોધિ મંદિર અને ઐતિહાસિક સુજાતા મંદિરમાં પ્રાર્થના કરી. પંચમહાલ જિલ્લાના શહેરા પાસે બે બાઇક વચ્ચે અકસ્માતમાં એકનું મોત, જ્યારે એક ઇજાગ્રસ્ત. બિહાર રાજ્યમાં વાવાઝોડા, વરસાદ અને વીજળી પડવાની અલગ અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા 13 લોકોએ જીવ ગુમાવ્યા છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા અને ખાનપુર, કડાણા અને સંતરાપુરમાં વહેલી સવારથી જ જોવા મળ્યો વરસાદી માહોલ. સુરત જિલ્લા ટાસ્ક ફોર્સ દ્વારા બાળમજૂરી નાબૂદી અભિયાન અંતર્ગત વરાછા વિસ્તારમાંથી 23 બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત કરવામાં આવ્યા. સાળંગપુર ધામમાં પુરુષોત્તમ માસ નિમિત્તે કષ્ટભંજન દેવને નાળિયેરની થીમનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો અને 160 કિલો સુગડીનો અન્નકૂટ ધરાવાયો. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. જણાવી દઈએ આપને હવે પછી પ્રસારિત થવાના કાર્યક્રમો વિશે. થોડી વાર બાદ 12:05 કાર્યક્રમ યાદો કી મહેફિલ, 1 વાગ્યે સુરેલા સફર, 2 વાગ્યે કાર્યક્રમ ત્રિવેણી. જો મિત્રો આપને પસંદ હોય ગુજરાતી ગીતોનો કાર્યક્રમ તો આપ માણી શકો છો ગુજરાતી ગીતો 2:35. 3 વાગ્યે મંચાય.

ભયભીત, 3:30 મિનિટે નાટ્ય તરંગ. મિત્રો, આપ જાણો છો વિવિધ ભારતીનો પિટારા દરરોજ ખુલે છે 4 વાગે, અને પિટારા અંતર્ગત આજે છે ગીતો ભરી કહાની. સાંધ્યકાલીન સભાના વિવિધ રંગીન કાર્યક્રમો આપને કહીએ તો 90s ઓનવર્ડ્સ પણ ગીતો, કાર્યક્રમ સરગમ 5 વાગે, સુરેલી સાંજ ગુજરાતી ફિલ્મ તથા ગેરફિલ્મ ગીતોનો કાર્યક્રમ 5:30 મિનિટે. જૂના ફિલ્મી ગીતોની વણઝાર આપના રેડિયો સેટ પર આવશે સુરેલા સફર કાર્યક્રમ સાથે 6 વાગે. તો આજ સફરમાં અમારા ફૌજી જવાનોની પસંદ જયમાલા અમે લઈને આવીશું 7 વાગે. આઠ વાગે હવા મહલ, નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્ત

તો આજ સફરમાં અમારા ફૌજીજનોની પસંદ જયમાલા અમે લઈને આવીશું 7 વાગે. આઠ વાગે હવા મહલ, નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક 8:15. 9 વાગે આપકે લીએ, 9:30 ફિલ્મ સંગીત, 10 વાગે છાયાગીત અને 10:30 ઢલતી જાય રાત.

0: पुलिस।
1: मिस सीमा
0: जी,
1: हमनाज पुलिस स्टेशन है आओ। उबारो, नहीं तो घरे आवी जाइशु। हां
0: केम पण हूं
1: एकला બીજા રૂમ માં જાઓ। તમારો દીકરો અમારી કસ્ટડી માં છે અને તમે ડિજિટલ અરેસ્ટ માં છો।
0: ડિજિટલ અરેસ્ટ?
1: 1,00,000 આપો, બચી જશો।
0: આટલા પૈસા?
1: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલ માં જશે। હો
0: જેલ માં તો તું જઈશ, તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે।
1: અરે
0: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે, એટલે પેનિક ના કરો। પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડિયો કોલથી સાવધાન રહો, તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો।
2: હેલો મમ્મા,
0: હાય,
3: આરબીઆઈ કહે છે
0: જાણકાર બનો, સતર્ક રહો।

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: यादों की महफिल कार्यक्रम के बाकी गाने एक ब्रेक के बाद।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય।
2: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારે મિક્સ ના કરાય। અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે: લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ। છે ને એકદમ સિમ્પલ?
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો।
5: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી।
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ।
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે।
4: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ।
4: આપનું શહેર સ્વચ્છ શહેર। સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડ

0: એટલે
1: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ રિડ્યુસ રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ
2: આપનું શહેર સ્વચ્છ શહેર સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. મત મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: આનંદ રાજ આનંદ ઓર સાથીઓ કી આવાઝો મેં ગીત ઓર સંગીત આનંદ રાજ આનંદ કા.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
2: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
2: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
4: સુરીલી યાત્રા હૈ યહ જીવન, સંગ જો હૈ વિવિધ ભારતી મન ભાવન. અભિજાત સંગીત કી થાહ લેતા વિવિધ ભારતી કા કાર્યક્રમ સંગીત.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
2: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
2: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
4: આપ સુન રહે હૈ વિવિધ ભારતી રાષ્ટ્રીય સેવા દેશ કી સુરીલી ધડકન સુરીલા સફર. યે કાર્યક્રમ આપ સુનેંગે બસ થોડી હી દેર મેં.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. બરાબર 1:20 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર, અને ત્યારબાદ ફરી એકવાર 1:30 આપ સાંભળશો સુરીલા સફર કાર્યક્રમનો શેષ ભાગ. સમાચાર માટે બસ થોડી પ્રતીક્ષા.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિન આંગ હેંગ આજે ભારતની 5 દિવસની મુલાકાતે માટે બોધગયા પહોંચ્યા. કર્ણાટકના નવા મુખ્યમંત્રીની પસંદગી માટે આજે કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક. રાજૌરીમાં 8મા દિવસે પણ આતંકવાદી શોધ અભિયાન યથાવત. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ લશ્કરી સેવામાંથી નિવૃત્ત થયા. યુએસ સંરક્ષણ સચિવ પીટ હેક્સેથે કહ્યું કે જો કરાર નિષ્ફળ જશે તો વોશિંગ્ટન ઈરાન સામે લશ્કરી કાર્યવાહી ફરી શરૂ કરવા માટે તૈયાર. અને મહિલા ક્રિકેટમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બ્રિસ્ટલમાં બીજી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાશે. સમાચાર વિગતવાર. મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિન આંગ હેંગ આજે ભારતની 5 દિવસની મુલાકાતના ભાગરૂપે બોધગયા પહોંચ્યા. આ મુલાકાત દરમિયાન તેમણે વિશ્વવિખ્યાત મહાબોધિ મંદિર અને ઐતિહાસિક સુજાતા મંદિરમાં પ્રાર્થના કરી. રાષ્ટ્રપતિ બોધગયામાં વિવિધ મ્યાનમાર બૌદ્ધ મઠોની મુલાકાત લેશે. આ અગાઉ બિહારના કૃષિમંત્રી વિજયકુમાર સિન્હાએ ગયા એરપોર્ટ પર રાષ્ટ્રપતિ યુ મિન આંગ હેંગનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. તેમની સાથે વરિષ્ઠ અધિકારીઓ અને બૌદ્ધ પ્રતિનિધિઓનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ હતું. રાષ્ટ્રપતિ યુ મિન આંગ હેંગની મુલાકાતને ભારત અને મ્યાનમાર વચ્ચેના ઐતિહાસિક સાંસ્કૃતિક અને બૌદ્ધ વારસાના સંબંધોને વધુ મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું તરીકે જોવામાં આવી રહ્યું છે. તેઓ પ્રધાનમંત્રી સાથે પણ મુલાકાત કરશે.
1: म्यांमार के राष्ट्रपति प्रधानमंत्री से मुलाकात करेंगे. इस दौरान दोनों नेता इन संबंधों को और मजबूत करने के बारे में चर्चा करेंगे. इस यात्रा का एक व्यापारिक पहलू भी है जिसमें दोनों देशों के बीच आर्थिक संबंधों को मजबूत करने के बारे में विचार विमर्श किया जाएगा. ये एक आधिकारिक यात्रा है.
0: રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ ગોવાના લોકોને રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી. સોશિયલ મીડિયા સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે ગોવા માત્ર તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને ઉત્તમ આતિથ્ય માટે જ નહીં પરંતુ શિક્ષણ, ટેકનોલોજી, સ્ટાર્ટઅપ્સ અને ટકાઉ વિકાસમાં તેની નોંધપાત્ર પ્રગતિ માટે પણ પ્રખ્યાત છે. પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે આ રાજ્યની પ્રગતિ અને માન્યતા માટે અથાગ મહેનત કરનારા તમામ લોકોને યાદ કરવાનો પ્રસંગ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગોવા સમૃદ્ધ થતું રહેશે અને વિકસિત ભારતના લક્ષ્યમાં મુખ્ય ભૂમિકા ભજવશે. ગોવાના પણજીમાં આજે કલા અકાદમી ખાતે 40મા રાજ્ય સ્થાપના દિવસની ઉજવણી કરી. આ પ્રસંગે સભાને સંબોધતા ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને ગોવાને એક આદર્શ રાજ્ય તરીકે વર્ણવ્યું જેણે તેની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસાના વિકાસ અને જાળવણી વચ્ચે સફળતાપૂર્વક સંતુલન જાળવી રાખ્યું છે. જમ્મુ અને કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદની નજીક રહેતા રહેવાસીઓએ સરહદની 15 કિલોમીટરની ત્રિજ્યામાં ગેરકાયદેસર બાંધકામો અને અનધિકૃત પ્રવૃત્તિઓ દૂર કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું છે. ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં ઉચ્ચસ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લીધો હતો. અરાનિયા, આરએસપુરા અને સુચિતગઢ સહિતના સરહદી વિસ્તારોના રહેવાસીઓએ જણાવ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ઊભો કરતો કોઈપણ પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી કરાવવી જોઈએ. સરહદી વિસ્તારોમાં રહેતા લોકોની સલામતીનું રક્ષણ કરવા માટે આવી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી જરૂરી છે. તેમણે જણાવ્યું કે આ નિર્ણય સરહદી સુરક્ષાને મજબૂત બનાવવા અને સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ જાળવવા માટેની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. તેમણે એવી આશા પણ વ્યક્ત કરી કે આ પગલું અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવશે. કર્ણાટક રાજ્યના આગામી મુખ્યમંત્રીની પસંદગીની પ્રક્રિયાને ઔપચારિક રીતે આગળ વધારવા માટે આજે બેંગલુરુમાં કર્ણાટક કોંગ્રેસ વિધાનસભા પક્ષની એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે. વર્તમાન રાજ્ય કોંગ્રેસના પ્રમુખ

0: અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી ડી કે શિવકુમારને વિધાનસભા પક્ષના નવા નેતા તરીકે ચૂંટવામાં આવે તેવી અપેક્ષા છે. આ બેઠક આજે સાંજે 4 વાગે વિધાનસભાના 3જા માળે આવેલા કોન્ફરન્સ રૂમમાં યોજાશે. વિધાનસભા પક્ષના સચિવ અલ્લામા પ્રભુ પાટીલે તમામ કોંગ્રેસના ધારાસભ્યોને બેઠકમાં હાજર રહેવા સૂચના આપી છે. ગઈકાલે કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે ભૂતપૂર્વ મુખ્યમંત્રી સિદ્ધરમૈયાનું રાજીનામું સ્વીકાર્યું અને રાજ્ય મંત્રીમંડળનું વિસર્જન કરવામાં આવ્યું. આ પૃષ્ઠભૂમિમાં કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક બોલાવવામાં આવી છે. સિદ્ધરમૈયા બેઠકની અધ્યક્ષતા કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. દેશના કેટલાક કેન્દ્ર પર આજે લેવાયેલી સમાન વિશ્વવિદ્યાલય પ્રવેશ પરીક્ષા અનુસ્નાતક CUET UG ટેકનિકલ ખામીના કારણે મોડી શરૂ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા NTA સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું, TCSના જણાવ્યા મુજબ ટેકનિકલ સમસ્યાનું નિવારણ કરાયું છે અને કોઈપણ ઉમેદવારને નુકસાન ન થાય તે રીતે પરીક્ષા સંપૂર્ણ વળતર સમય સાથે લેવામાં આવી રહી છે. સવારના સત્રના ઉમેદવારોને પ્રશ્નપત્ર માટે સંપૂર્ણ સમય અપાઈ રહ્યો છે, જ્યારે બપોરના સત્રની પરીક્ષા 3 વાગ્યાની જગ્યાએ 4 વાગે શરૂ થશે. જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના માંજાકોટ સેક્ટરના ગાઢ જંગલોમાં ભારતીય સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ દ્વારા હાથ ધરવામાં આવેલ સંયુક્ત આતંકવાદ વિરોધી અભિયાન આજે 8મા દિવસે પણ ચાલી રહ્યું છે. સુરક્ષાદળો વિસ્તારમાં છુપાયેલા શંકાસ્પદ આતંકવાદીઓને શોધવા માટે સતત શોધખોળ કરી રહ્યા છે. ઓપરેશન શિરુવાલી નામનું આ ઓપરેશન સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને CRPF દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાં શંકાસ્પદ આતંકવાદીઓની હાજરીની ગુપ્ત માહિતી મળ્યા બાદ આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે ઔપચારિક રીતે ટ્રાય સર્વિસીસ ગાર્ડ ઓફ ઓનર સાથે લશ્કરી સેવામાંથી નિવૃત્ત થયા હતા. આ સમારોહ દેશના ટોચના લશ્કરી અધિકારી તરીકેના તેમના પ્રતિષ્ઠિત કાર્યકાળ તરીકે ઉજવવામાં આવ્યો હતો. યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કર્યા પછી જનરલ ચૌહાણે કહ્યું કે ટ્રાય સર્વિસીસ ગાર્ડ ઓફ ઓનર સાથે નિવૃત્ત થવું તેમના માટે ખૂબ જ સન્માનની વાત છે. 4 દાયકાથી વધુ સેવા આપનારા જનરલ ચૌહાણે તેમના કાર્યકાળને સંતોષકારક અને ઉત્તમ ગણાવ્યો.
1: मेरे लिए ये बहुत सम्मान की बात है कि मुझे तीनों सेनाओं से गार्ड ऑफ ऑनर लेने का अवसर मिला. इसके लिए मैं तीनों सेनाओं और सेना मुख्यालय को धन्यवाद देता हूँ. गार्ड ऑफ ऑनर के समापन के साथ मैं वर्दी में अपने साथियों से विदाई लेता हूँ. मैंने वर्दी में अंतिम बार समर स्मारक पर पुष्प चक्र अर्पित किया. ये उन वीर सैनिकों को मेरी विनम्र श्रद्धांजलि है जिन्होंने देश की सेवा में सर्वोच्च बलिदान दिया.
0: ભારતીય સેનાના વડા જનરલ ઉપેન્દ્ર ત્રિવેદીએ કહ્યું, ભારતીય સશસ્ત્ર દળો ઉચ્ચ ઓપરેશનલ એલર્ટ પર છે અને જો સૈન્ય કાર્યવાહીની વધુ જરૂર પડે તો ઓપરેશન સિંદૂર 2.0 માટે તૈયાર છે. પુણેના ખડકવાસલામાં રાષ્ટ્રીય સંરક્ષણ અકાદમી ખાતે 150મા અભ્યાસક્રમની પાસિંગ આઉટ પરેડને સંબોધતા જનરલ ત્રિવેદીએ જણાવ્યું કે ઓપરેશન સિંદૂર એ સચોટ અને સંકલ્પ સાથે જવાબ આપવાની ભારતની ક્ષમતા દર્શાવી છે, જે ઉભરતા સુરક્ષા પડકારોનો સામનો કરવા દેશના પ્રતિભાવ માટે એક માપદંડ સ્થાપિત કરે છે. યુએસ સંરક્ષણ સચિવ પીટ હેક્સેથે કહ્યું કે જો કરાર નિષ્ફળ થશે તો વોશિંગ્ટન ઈરાન સામે લશ્કરી કાર્યવાહી ફરી શરૂ કરવા માટે તૈયાર છે. એશિયાના મુખ્ય સુરક્ષા મંચ શાંગરીલા ડાયલોગને સંબોધતા શ્રી હેક્સેથે કહ્યું કે જો જરૂર પડે તો અમેરિકા પાસે આ પ્રદેશ અને વિશ્વભરમાં આવા ઓપરેશન હાથ ધરવા માટે પૂરતો લશ્કરી ભંડાર છે. તેમણે કહ્યું કે દેશ કોઈપણ આકસ્મિક પરિસ્થિતિનો જવાબ આપવા માટે સજ્જ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે રાષ્ટ્રીય કુટુંબ આરોગ્ય સર્વે 6 જાહેર કર્યો છે. જે માહિતી ભારતમાં માતા અને બાળ સ્વાસ્થ્ય, પોષણ અને નાણાકીય સુરક્ષામાં ઝડપી પ્રગતિ દર્શાવે છે. 2023-24 દરમિયાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં 715 જિલ્લાઓમાં 6.87 લાખ ઘરોને આવરી લેવાયા હતા. ગઈકાલે જાહેર કરાયેલા સર્વે મુજબ ભારતમાં સંસ્થાકીય પ્રસૂતિ 2019-21માં 88.6% વધીને 2023-24માં 90.6% થઈ ગઈ છે. મહિલા ક્રિકેટમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બ્રિસ્ટલમાં બીજી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાશે. આ મેચ ભારતે સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. ગુરૂવારે ચેમ્સફોર્ડમાં રમાયેલી પહેલી મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 38

0: રનથી હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં 1-0 લીડ મેળવી હતી. 12 જૂનથી ઇંગ્લેન્ડમાં રમાનારી આઈસીસી મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપ પહેલા આ શ્રેણી મહત્વપૂર્ણ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિન આંગ હિંગ આજે ભારતની 5 દિવસની મુલાકાત માટે બોધગયા પહોંચ્યા. કર્ણાટકના નવા મુખ્યમંત્રીની પસંદગી માટે આજે કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક. રાજૌરીમાં 8મા દિવસે પણ આતંકવાદી શોધ અભિયાન યથાવત. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ લશ્કરી સેવામાંથી નિવૃત્ત થયા. યુએસ સંરક્ષણ સચિવ પીટ હેક્સેથે કહ્યું કે જો કરાર નિષ્ફળ થશે તો વોશિંગ્ટન ઇરાન સામે લશ્કરી કાર્યવાહી ફરી શરૂ કરવા માટે તૈયાર. અને મહિલા ક્રિકેટમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બ્રિસ્ટલમાં બીજી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: દહી ભલ્લે કી તરહ હી એક સાથી લિખ રહે હૈ કે આલૂ ઓર દાલ કી બડી કી ચટપટી ભાજી બહોત પસંદ હૈ ઓર તો ઓર મેને આપકા કાર્યક્રમ સુનકર શ્રીમતીજી સે વહી ભાજી કા આગ્રહ કિયા ઓર ઉન્હોને ભોજન બન જાને કે બાદ ભી મેરી ફરમાઇશ કે અનુરૂપ મુજે ભાજી બનાકર વો દે રહી હૈ. એક સાથી લિખ રહે કે કિસી પડોસી ને તો દરવાજા નહીં ખટખટાયા પર હા કઈ બાર હમારી બેટી ઓર ઉસકી સહેલીઓને જરૂર કહા કે બહાર સે અંદર આતે હી કે બહોત અચ્છી ખુશ્બૂ આ રહી હૈ આલૂ બેસન की, क्योंकि हम जब सैंडविच के लिए मसाला तैयार करते हैं तो उसमें अहम भूमिका तो आलू की होती है, पर उस पर और भी कई चीज़ें डाली जाती है. सबसे तेल, फिर उसमें थोड़ा जीरा, सौंफ और खड़ा धनिया, और फिर थोड़ा सा बेसन डालकर भुनना, फिर अमचूर या नींबू डालकर उसमें उबले आलू को डालना, और फिर कहीं जाकर इस मसाले को ब्रेड में डालकर सेकना, तब जाकर सबको खिलाना, और फिर उसके बाद सबकी तारीफ पाना. एक साथी लिख रहे हैं कि बंगाल का आलू, बिहार और मतलब अलग अलग जगह पर अलग अलग चीज़ें आलू से बनाई जाती है, उसके बारे में इन्होंने लिखा है. और एक साथी लिख रहे हैं कि आजकल थोड़ा मौसम का मिजाज ठंडा है, बारिश हो जाने से प्याज की पकौड़ी, समोसे और कुछ गर्म नाश्ता खाने का मन करता है. मौसम के साथ जुबान का मिजाज भी बदल जाता है, तो अच्छा खाने का मन करता है. चाहे जितनी भी गर्मी हो, पर बाजारों में चाट के ठेलों पर खूब भीड़ होती है, आलू की टिक्की, समोसे बहुत खाए जाते हैं. बहुत धन्यवाद आपका. चलिए अब आलू का जो आकार होता है गोल गोल होता है, लेकिन एक लंबे आकार की भी चीज़ होती है, और उसके बारे में भी बहुत सारी बातें इस गाने में कही गई है, तो उसे भी हम सुन लेते हैं. जोड़ी नंबर 1 इस फिल्म का गाना है, प्रतीक जोसेफ की आवाज़ है, इन्हीं का लिखा हुआ गाना है. संगीत किसका है ये आप हमें बताइए.

0: સાંભળીએ પ્રાદેશિક સમાચાર.
1: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પત્રકારત્વને ભારતને ગતિમાન રાખનારું મુખ્ય સ્તંભ ગણાવ્યું. ગાંધીનગરમાં ટાઉન હોલ ખાતે એક અખબારના વિશેષ કાર્યક્રમને સંબોધતા રાજ્યપાલશ્રીએ લોકોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પર ભાર આપ્યો હતો. તેમણે કહ્યું, રાજ્યમાં 8,50,000થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. રાજ્યપાલશ્રીએ વૈજ્ઞાનિક અને પર્યાવરણીય સમસ્યાઓ માટે પ્રાકૃતિક ખેતીને એકમાત્ર રામબાણ ઇલાજ પણ ગણાવી. આગામી સમયમાં ગ્રાહકોને શુદ્ધ આહાર મળે તે માટે દરેક તાલુકા મથકે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો માટેના વિશેષ બજાર શરૂ કરાશે તેમ પણ રાજ્યપાલશ્રીએ વધુમાં ઉમેર્યું. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાક જિલ્લામાં આજે કમોસમી વરસાદ થયાના અહેવાલ છે. મહીસાગરમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે વહેલી સવારે વરસાદી માહોલ જોવા મળ્યો.
2: મહીસાગર જિલ્લામાં 2 દિવસ વાદળછાયા વાતાવરણ બાદ આજે વહેલી સવારે મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. જિલ્લાના કડાણા, ખાનપુર, લુણાવાડા, બાલાસિનોર, વીરપુર તેમજ સંતરામપુરમાં વહેલી સવારે વરસાદી માહોલ સર્જાયો હતો. ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરી વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. કૌશિક જોશી, આકાશવાણી સમાચાર, મહીસાગર.
1: તો અરવલ્લી જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો. માલપુર સહિતના તાલુકામાં વરસાદ થતાં અસહ્ય ગરમીમાંથી લોકોને રાહત મળી. બીજી તરફ શામળાજી પંથકમાં હળવું ઝાપટું પડતા ઉનાળું વાવેતર કરનારા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. દરમિયાન દેવભૂમિ દ્વારકાના દરિયામાં આજે કરંટ જોવા મળતા દરિયો તોફાની બન્યો હતો. તેમજ 8-10 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળતા ગોમતી ઘાટ સહિતના દરિયાકાંઠા વિસ્તારોમાં આકર્ષક અને રોમાંચક દ્રશ્યો જોવા મળ્યા. બીજી તરફ તંત્ર દ્વારા લોકોને દરિયા કિનારે સાવચેતી રાખવા અને જોખમી વિસ્તારોમાં ન જવા અપીલ કરવામાં આવી છે. ડાંગમાં પણ વાતાવરણમાં પલટો આવતા ગરમીમાંથી આંશિક રાહત મળી. ગિરિમથક સાપુતારાનું રમણીય વાતાવરણને જોવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન AIR મોબાઈલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે. તેમજ આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય PMO અને માહિતી તથા પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. ગીરમાં સિંહોના શંકાસ્પદ મૃત્યુ બાદ વન વિભાગ ફરી એકવાર સક્રિય થયું છે. રાજ્યના વરિષ્ઠ વન અધિકારી અને પ્રધાન મુખ્ય વન સંરક્ષણ PCCF ભવાની પતિ ગત 3 દિવસથી ગીરમાં જ કેમ્પ તેમજ પરિસ્થિતિનું સીધું સ્થળ નિરીક્ષણ કરી રહ્યા છે. તેમણે અમરેલીના રાજુલા તાલુકાના પીપાવાવ અને ભેરાઈવીડી વિસ્તાર સુધી રાત્રે અને વહેલી સવારે સ્થળ મુલાકાત લીધી હતી. આ સાથે તમામ રેન્જમાં વન કર્મચારીઓ, ટ્રેકર્સ અને પશુ સંભાળ ટુકડીઓ હાઈ એલર્ટ પર રખાઈ છે. એટલું જ નહીં, સિંહની દરેક ગતિવિધિ, ખોરાક, વર્તન અને તેમના આરોગ્ય પર પણ સતત નજર રખાઈ રહી છે. નવસારીમાં ચીખલી નજીક ટેન્કરમાંથી ક્રૂડ ઓઇલ ચોરી કરનારા 5 લોકોની ધરપકડ કરવામાં આવી. તેમની પાસેથી 86 લાખ રૂપિયાથી વધુનો સામાન કબજે કરાયો છે. તેમજ 2 આરોપીને ફરાર જાહેર કરાયા હોવાનું જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક હરીશ ચંદુએ જણાવ્યું હતું.
3: નવસારી કી LCB કે ટીમ દ્વારા જો આરોપી હૈ વો જો ટ્રક ડ્રાઈવર જો ઓઇલ કન્ટેન્ટ ઓર ડામર કા કન્ટેન્ટ લેકર નિકલતે હૈ તો ઉસકે મિલી જુલી કે સાથ ઉસને મતલબ યે હર એક ટ્રક જહાં પર પાર્ક હોતા હૈ વહાં સે ટ્રક મે સે 200-200 લિટર એસે કરકે વો ઓઇલ ઓર જો ડામર હૈ વો નિકાલ લેતા થા ઓર ઉસકો ઓઇલ કા 30 રૂપીઝ કા ભાવ ઓર ડામર કા 60 રૂપીઝ કા ભાવ કે દામ પર યે સબ ચોરી કા નેટવર્ક ચલાતા થા.
1: બોટાદના સુપ્રસિદ્ધ સાળંગપુર ધામમાં પુરુષોત્તમ માસ નિમિત્તે કષ્ટભંજન દેવદાદાને મૂર્તિને નાળિયેરનો ભવ્ય શણગાર કરાયો. તેમજ હનુમાન દાદાને 108 કિલો સુખડીનો અન્નકૂટ પણ ધરાવાયો છે. મંદિર પટાંગણમાં પારિવારિક શાંતિ અર્થે આગામી 15 જૂને સુધી 1 મહિના સુધી વિશિષ્ટ હનુમાન ચાલીસા યજ્ઞ પણ કરાશે. વેરાવળ રાજકોટ લોકલ ટ્રેનમાં આગામી 2 જૂનથી તાત્કાલિક ધોરણે 2 વધારાની જનરલ કોચ લગાવાશે. યાત્રીઓની સુવિધા તથા મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવેએ વેરાવળ રાજકોટ અને રાજકોટ વેરાવળ લોકલ ટ્રેનમાં

0: તાત્કાલિક ધોરણે વધારાના જનરલ કોચ લગાવવાનો નિર્ણય કર્યો હોવાનું ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલકુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABID ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપ સર્વે શ્રોતાઓનું સ્વાગત. સુર શબ્દ અને લાગણીઓનું અદ્ભુત સંગમ એટલે ગુજરાતી ગીતો. આપને મનને આનંદિત કરી દે એવા ગીતો લઈને આવ્યા છીએ. કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ તુષાર શુક્લની આ ગીત રચના સાથે અર્ચિત પાટડિયાના સ્વર.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.

0: શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-400.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, 4 કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
6: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: ગીત રચનાથી શૂન્ય પાલનપુરીની રાજેશ મેળુના સ્વર ગુજરાતી ગીતોનું કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે? અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
2: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
2: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: ગીત સાથે જ કાર્યક્રમને અંતે આપે સાંભળ્યું અંકિત ત્રિવેદીની ગીત રચના દિવ્યાંગ અંજારિયાના સ્વર હતા. આ સાથે જ ગુજરાતી ગીતોનું કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: બાડી પૂરા બિકાનેર રાજસ્થાન સે યે પત્ર આયા હે હમારે પાસ. મન્નત ખાન, સમારા ખાન, મોહમ્મદ અંજાન, સૈફ અલી, કમાલ ખાન, મરિયમ બાનો ઓર મોહમ્મદ અલી, આપકી પસંદ કા યે ગાના સુનિયે.
0: પ્રસ્તુત હૈ કાર્યક્રમ મન ચાહે ગીત.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: સપનો કો હકીકત મે બદલને કે લિયે સહી સમય પર સહી કદમ ઉઠાના જરૂરી હૈ. ભારતીય વાયુ સેના મે કમિશન્ડ ઓફિસર બનને કે લિયે એફકેટ 2 ઓફ 2026 કે આવેદન 20 મે સે ખુલે હૈ. વિવરણ કે લિયે વિઝિટ કરે afcat.edcil.co.in પર.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવું જ કચરાનું છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
6: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા અને

0: લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
2: મતો મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
5: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
4: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
2: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા

0: શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
1: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં, સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
3: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
4: શું તમે તૈયારી કરી છે હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
3: હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. હું અમી આપ સૌનું સાંજની સભામાં સ્વાગત કરું છું. કાર્યક્રમ સરગમમાં કાર્યક્રમમાં સાંભળશો કેટલાક હિન્દી ફિલ્મી ગીતો. તો આવો સાંભળી કાર્યક્રમનું પ્રથમ ગીત, લતા મંગેશકર અને SP બાલાસુબ્રમણ્યમના યુગલ સ્વરોમાં. સંગીત નિર્દેશન છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું, ગીતના શબ્દો છે દેવ કોહલીના, ફિલ્મનું નામ છે મેને પ્યાર કિયા.

કાર્યક્રમમાં હવે સાંભળશો આશા ભોંસલે અને અભિજીતના સ્વરોમાં દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મનું ગીત. સંગીતકાર છે જતીન લલિત અને ગીતકાર આનંદ બક્ષી.

સરગમ કાર્યક્રમમાં આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશો દેવ કોહલીએ લખેલી અને રામ લક્ષ્મણે સ્વરબદ્ધ કરેલી ગીત રચનાને લતા મંગેશકરના સ્વરમાં. ફિલ્મનું નામ છે હમ આપકે હૈ કૌન.

સરગમ કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશો કે અને વસુંધરા દાસના સ્વરોમાં મેહુના ફિલ્મનું ગીત. ગીતકાર છે જાવેદ અખ્તર અને સંગીતકાર અનુ મલિક.

વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી અપમાણી રહ્યા છો કાર્યક્રમ સરગમ. સરગમ કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ આપ સાંભળશો એક કોન અને હમસિકા અય્યરના.

0: આગે સાથે જ આજનો સરગમ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો કાર્યક્રમ સુરીલી સાંજ.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે, કહાની કુછ સફળતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલિયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 31 મઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મેં અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન સે સંબદ્ધ પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મેં અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર. તો યાદ રખેં રવિવાર 31 મઈ સુબહ 11 બજે મન કી બાત.
0: આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ સુરીલી સાંજ, જેમાં સાંભળશો કેટલાક ગુજરાતી ફિલ્મી અને ગેરફિલ્મી

કેતો, તાઓ સાંભળી કાર્યક્રમનું પ્રથમ ગીત હંસા દવે અને પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરોમાં. સંગીત નિર્દેશન પુરુષોત્તમ ઉપાધ્યાયનું અને શબ્દો છે કૈલાશ પંડિતના.

0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट। हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: बेटा, दाल माँ मीठा नहीं जगह है, खांड पड़ी जाए तो क्यों लागे?
2: अरे मम्मी, आँखों स्वाद बगड़ी जाए, मैं तो मिक्स थोड़ी कराए।
1: बस एवो जो कचरा नो छे, भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केयर क्यारे मिक्स ना कराए। अने इटले ज आ चार रंग याद राखजे, लीलो डब्बो भीना कचरा माटे, वादड़ी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केयर माटे कालो रंग छे ने एकदम सिंपल।
3: गुजरात ना शहरों ने स्वच्छ राखवा, घरे ज कचरा नु वर्गीकरण करो, चार कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी मां ज कचरो आपो।
4: पापा मम्मी जुवो मारो रिपोर्ट कार्ड, हूँ क्लास मां फर्स्ट आवी।
3: वाह, एकदम फर्स्ट क्लास।
1: पण हवे वारो आपणा शहर ना रिपोर्ट कार्ड नो छे।
3: एटले?
1: अरे स्वच्छ सर्वेक्षण चाले छे ने, आखा देश मां सफाई नु अभियान चाली रह्यु छे, अने एटले आपणे आपणा कचरा नु वर्गीकरण करिए अने कचरो कचरा पेटी मां ज नाखीए, रिड्यूस रीयूज अने रिसाइकल नी आदत पाड़िए अने सिटीजन फीडबैक आपीने आपणा शहर ने फर्स्ट लावीए।
3: आपनु शहर स्वच्छ शहर, स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित मां जारी।
5: શું તમે તૈયાર છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા, હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું। લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી। હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું। લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત।
6: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।
7: સુરેલી સાંજ કાર્યક્રમમાં માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી। કાર્યક્રમમાં હવે સાંભળશો બલ્લુભાઈ પટેલે લખેલી અને પુરુષોત્તમ ઉપાધ્યાયે સ્વરબદ્ધ કરેલી ગીત રચનાને વિરાજ અને બીજલ ઉપાધ્યાયના સ્વરોમાં।

0: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत. प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट. हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत. प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
3: बेटा, दाल मां मीठा नी जगह है खांड पड़ी जाए तो क्यों लागे?
4: अरे मम्मी, आंखो स्वाद बगड़ी जाए.
3: मैं तो मिक्स थोड़ी कराई. बस एवो ज कचरा नो छे. भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केयर क्यारे मिक्स ना कराई. अने इटले ज आ चार रंग याद राखजे. लीलो डब्बो भीना कचरा माटे, वादळी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केयर माटे काळो रंग छे ने. एकदम सिंपल.
5: गुजरात ना शहरो ने स्वच्छ राखवा, घरे ज कचरा नु वर्गीकरण करो. चार कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी मां ज कचरो आपो.
6: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
3: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
3: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
5: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
7: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
3: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
4: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
3: મેં તો મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારે મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ છે ને. એકદમ સિમ્પલ.
5: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
6: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
3: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
3: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
5: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
8: આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે અને માણી રહ્યા છો સુરીલી સાંજ, જેમાં સાંભળી રહ્યા છો કેટલાક ગુજરાતી ફિલ્મી અને ગેરફિલ્મી ગીતો. તો આવો સાંભળીએ કાર્યક્રમનું આ ગીત. કંકુની કિંમત ફિલ્મનું ગીત છે. અલકા યાજ્ઞિક અને કરસનદાસ સાગઠિયાના સ્વરોમાં આ ગીત સાંભળશો. ગીતના બોલ અને સંગીત રચના, સંગીત નિર્દેશન છે અવિનાશ વ્યાસનું.

સુલીલી સાંજ કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ આપ સાંભળશો આશા ભોંસલે અને સાથીઓના સ્વરોમાં. ગીતકાર અને સંગીતકાર છે અવિનાશ વ્યાસ. ફિલ્મનું નામ છે સંતુ રંગીલી.

0: આગી સાથે જ આજનો સુરીલી સાંજ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો કાર્યક્રમ સુરીલા સફર.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકાર

0: બેટા,
1: દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
6: આપણે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. આપ સૌનું સ્વાગત છે કાર્યક્રમ સુરીલા સફરમાં, જેમાં સાંભળશો કેટલાક જૂના હિન્દી ફિલ્મી ગીતો. તો આવો સાંભળીએ કાર્યક્રમનું પ્રથમ ગીત કિશોર કુમારના સ્વરમાં. ફિલ્મનું નામ છે કટી પતંગ. સંગીત નિર્દેશન છે આર ડી બર્મનનું અને ગીતના શબ્દો છે આનંદ બક્ષીના.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: મત મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
6: કાર્યક્રમમાં હવે સાંભળશું જેવેલથી ફિલ્મનું ગીત આશા ભોંસલેના સ્વરમાં. સંગીતકાર છે ST બર્મન અને ગીતકાર શૈલેન્દ્ર.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો

0: આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
1: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.
4: સુરીલા ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશો લતા મંગેશકરના સ્વરમાં જમીન આસમાન ફિલ્મનું ગીત. ગીતના બોલ છે અંજાનના અને સંગીત નિર્દેશન છે આર ડી બર્મનનું.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારી

0: શ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. માણી રહ્યા છો સુરીલા ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર. કાર્યક્રમમાં હવે સાંભળશો મોહમ્મદ રફી અને આશા ભોંસલેના યુગલ સ્વરોમાં એક ફૂલ દો માલી ફિલ્મનું આ સુંદર ગીત. સંગીત નિર્દેશન છે રવિનું અને શબ્દો છે પ્રેમ ધવનના.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
6: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
7: વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો સુરીલા ગીતોનું કાર્યક્રમ સુરીલા સફર. કાર્યક્રમમાં હવે સાંભળશો આરડી બર્મને સ્વરબદ્ધ કરેલી અને મજરૂ સુલતાનપુરીએ લખેલી ગીત રચનાને લતા મંગેશકરના સ્વરમાં. ફિલ્મનું નામ છે બહારો કે સપને.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: સુરેલા ગીતોનો કાર્યક્રમ સુરેલા સફર આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશો લતા મંગેશકરના સ્વરમાં પ્રેમ પૂજારી ફિલ્મનું ગીત, બોલ છે નીરજના અને સંગીત છે એસ ટી બર્મનનું.

કાર્યક્રમમાં હવે સાંભળશું કેફે આઝમીએ લખેલી અને લતા મંગેશકરે ગાયેલી ગીત રચનાને. ફિલ્મનું નામ છે પાકીઝા, સંગીત નિર્દેશન છે ગુલામ મહમ્મદનું.

મજરૂહ સુલતાનપુરીએ લખેલી અને આડી બર્માને સ્વરબદ્ધ કરેલી ગીત રચનાને સાંભળશું લતા મંગેશકરના સ્વરમાં. ફિલ્મનું નામ છે કુદરત.

સુરીલા ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ આપ સાંભળશો આશા ભોંસલે અને મીનુના સ્વરોમાં. સંગીત નિર્દેશન છે ઓપી નૈયરનું અને શબ્દો છે કશ્મીરના. ફિલ્મનું નામ છે યે રાત ફિર ના આયેગી.

0: આ કિસ્સાથી જ આજનો સુરીલા ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: કાર્યક્રમ આપ સુનેંગે બસ થોડી દેર મેં.
0: થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો વિશેષ જયમાલા.
2: ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક દેવ દર્શન ધૂપ અગરબત્તી ધૂપ સ્ટિક્સ કોન્સ એવં હવન સામગ્રી.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. મુખ્ય સમાચાર. જાહેર રસ્તા ઉપર દબાણ કરતા અસામાજિક તત્વો સામે કડકાઈથી કાર્યવાહી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પોલીસને સૂચના. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં તેમના વિચાર રજૂ કરશે. આગામી સમયમાં દરેક તાલુકા મથકે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો માટેના વિશેષ બજાર શરૂ કરાશે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ કમોસમી વરસાદની આગાહી. અને રાજ્યના ખેલાડી રાહુલ જાખરે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર રસ્તા ઉપર દબાણ કરતા અસામાજિક તત્વો સામે કડકાઈથી કાર્યવાહી કરીને ખેડૂતોને સલામતીનો અહેસાસ કરાવવા પોલીસને સૂચના આપી. મે મહિનાના રાજ્યકક્ષાના સ્વાગત ઓનલાઈન એટલે કે ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ફરિયાદ પર રાજ્યવ્યાપી ધ્યાન કાર્યક્રમ અંતર્ગત આવતી રજૂઆતોનું સમયમર્યાદામાં નિરાકરણ લાવવા મુખ્યમંત્રીએ જિલ્લા તંત્રને સ્પષ્ટ દિશાનિર્દેશ આપ્યા છે. આ સાથે જ રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્વાગતમાં કુલ 4020 અરજદારોની રજૂઆતો સંબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહી માટે મોકલવામાં આવી હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે દર મહિનાના 4 ગુરુવારે યોજાતો રાજ્ય સ્વાગત કાર્યક્રમ આ વખતે ગુરુવારે જાહેર રજાના કારણે આજે યોજાયો. મોરબી સિરામિક સંગઠન દ્વારા GVT એટલે કે મજબૂત પ્રકારની ટાઇલ્સના ભાવમાં પ્રતિ ફૂટ 5 રૂપિયાનો વધારો કરાયો. આ વધારો 1 જૂનથી અમલમાં આવશે. પશ્ચિમ એશિયા સંઘર્ષની અસરના કારણે સિરામિકના ઉત્પાદન ખર્ચમાં 40-50% વધારો થતાં આ ભાવ વધારો કરાયો હોવાનું મોરબી સિરામિક સંગઠનના પ્રમુખ મનોજ એરવાડિયાએ જણાવ્યું.
1: અમારા દરેક

0: મટીરીયલના ભાવમાં વધારો આવવાથી અમારો અત્યારનો જે ભાવ વધારો છે, અમે જીવીટી ટાઇલ્સ ની અંદર 5 રૂપિયા ફૂટ પર ભાવ વધારો કર્યો છે, હોલ ટાઇલ્સ ની પ્રોડક્ટ પર 30 રૂપિયાનો ભાવ વધારો છે, ફ્લોર ટાઇલ્સ ની પ્રોડક્ટ પર 50 રૂપિયાનો ભાવ વધારો છે, એ 1 જૂનથી લાગુ થશે. અન્ય ભાવ વધારા સાઇઝ ઉપર આધારિત છે.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન AIR મોબાઈલ એપ્લિકેશન પર પણ પ્રસારિત કરાશે. તેમજ આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય PMO તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. આ ઉપરાંત આવતીકાલે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. દેવભૂમિ દ્વારકાના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં આવતીકાલે પૂનમ નિમિત્તે મંગળા આરતીના સમયમાં ફેરફાર કરાયો. ભક્તોના ધસારાને ધ્યાનમાં રાખી મંદિર વહીવટીતંત્ર દ્વારા આ નિર્ણય કરાયો હોવાનું મંદિરના વહીવટદાર હિમાંશુ ચૌહાણે જણાવ્યું.
2: આવતીકાલે તારીખ 31/5/2026 રોજ પૂર્ણિમાના ક્રમમાં ફેરફાર થયેલ છે. સામાન્ય રીતે પૂર્ણિમાનો ક્રમ સવારે 6 વાગે થતો હોય છે, પણ પવિત્ર પુરુષોત્તમ માસને ધ્યાને રાખીએ સવારે 5 વાગે મંગળા આરતી કરવામાં આવશે. તેથી તમામ ભક્તોને આ મેસેજ પહોંચે અને મંગળા દર્શન સવારે 5 થી 8 સુધી ખુલ્લા રહેશે. 8 વાગ્યા પછી નિત્યક્રમ રહેશે.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આજે 30 મે હિન્દી પત્રકારત્વ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે 30 મે 1826 રોજ પ્રકાશિત થયેલા હિન્દી ભાષાના પહેલા સમાચારપત્ર ઉદંત માર્તંડને યાદ કરાય છે. પંડિત જુગલ કિશોર શુક્લ દ્વારા કલકત્તાથી શરૂ કરાયેલા આ સાપ્તાહિક સમાચારપત્રએ હિન્દી ભાષાને નવી દિશા આપી હતી. આજે હિન્દી પત્રકારત્વની 200 વર્ષની ગૌરવશાળી યાત્રા પૂર્ણ થઈ રહી છે, જે સત્ય, અભિવ્યક્તિ અને લોકજાગૃતિની શક્તિનું પ્રતીક છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પત્રકારત્વને ભારતના ગતિમાન રાખનારું મુખ્ય સ્તંભ ગણાવ્યું. ગાંધીનગરમાં ટાઉનહોલ ખાતે એક અખબારના વિશેષ કાર્યક્રમને સંબોધતા રાજ્યપાલશ્રીએ લોકોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પર ભાર આપ્યો. તેમણે કહ્યું, રાજ્યમાં 8,50,000થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. રાજ્યપાલશ્રીએ વૈજ્ઞાનિક અને પર્યાવરણીય સમસ્યાઓ સામે પ્રાકૃતિક ખેતીને એકમાત્ર રામબાણ ઇલાજ પણ ગણાવી. આગામી સમયમાં ગ્રાહકોને શુદ્ધ આહાર મળે તે માટે દરેક તાલુકા મથકે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો માટેના વિશેષ બજાર શરૂ કરાશે તેમ પણ રાજ્યપાલશ્રીએ વધુમાં ઉમેર્યું હતું. રાજ્યના વિવિધ વિસ્તારમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે. આ સમયગાળામાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે. માછીમારોને પણ 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું.
3: आने वाले 7 दिनों की बात करेंगे तो टेबल से लेकर डे 7 तक लाइट एंड वाटर ट्रेन का पूर्वानुमान है. गुजरात रीजन में और साथ में सौराष्ट्र कच्छ रीजन में कल अहमदाबाद के लिए लाइट एंड वाटर ट्रेन और साथ में मॉडरेट थंडरस्टॉर्म की वार्निंग है. और जो विंड की स्पीड होगी वो 50 से 60 किलोमीटर पर आवर और साथ में जो गस्ती विंड होगी वो 70 किलोमीटर पर आवर का.
1: વિશ્વ તમાકુ નિષેધ દિવસ અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં જાગૃતિ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. તે અંતર્ગત યુવાનોને વ્યસન મુક્તિ અંગે જાગૃત કરાયા. અમદાવાદ ગ્રામ્ય આરોગ્ય વિભાગ દ્વારા તમાકુ સેવનથી થતા નુકસાન અંગે જનજાગૃતિ અભિયાન યોજાયું હતું. જ્યારે ગીર સોમનાથમાં આરોગ્ય શાખાના જિલ્લા તમાકુ નિયંત્રણ એકમ દ્વારા જિલ્લા કક્ષાના તમાકુ નિષેધ દિવસની ઉજવણી સુત્રાપાડા ખાતે કરવામાં આવી. આ અંગે તબીબ ડોક્ટર દિવ્યેશ ગોસ્વામીએ વધુ માહિતી આપી.
4: આજરોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવેલ છે. યુવાનો માટે ખાસ અમે અહીંયા GSL ફાઉન્ડેશનના 250 થી 300 લોકો દ્વારા માનવ સાંકળની રચના કરી સંદેશ આપવામાં આવેલ છે કે જેની અંદર તમાકુથી દૂર રહો, કોઈપણ પ્રકારના વ્યસનથી દૂર રહો.

0: हैं स्वस्थ जीवन भी हो।
1: રાજ્યના ખેલાડી રાહુલ જાખરે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો છે। ગુજરાત રમતગમત સત્તામંડળની યાદી મુજબ નડિયાદમાં રમતગમત અકાદમીમાં તાલીમ લઈ રહેલા રાહુલ જાખરે તાજેતરમાં હોંગકોંગ ચીનમાં 22મી એશિયન જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં આ સિદ્ધિ મેળવી ડેકાથલોનમાં 20 વર્ષથી ઓછી વયની શ્રેણીમાં 7185 પોઈન્ટના પ્રદર્શન સાથે તેમણે સુવર્ણચંદ્રક જીત્યો હતો। હાલમાં તેઓ એશિયન 20 વર્ષથી ઓછી વયની શ્રેણીમાં અગ્રીમ અને વિશ્વ ક્રમાંકમાં ટોચના 8મા ક્રમાંક પર છે। ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે 4થી આર્મ રેસલિંગ અને પેરા આર્મ રેસલિંગ સ્પર્ધાનો પ્રારંભ થયો। આગામી 4 દિવસ સુધી યોજાનારી આ સ્પર્ધામાં દેશના 27 જેટલા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના અંદાજે 2000થી વધુ ખેલાડી ભાગ લઈ રહ્યા છે। રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર બિમલ એન પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી ખેલાડીઓને અભિનંદન આપ્યા હતા। તેમણે આ સ્પર્ધા રમતગમત સાંસ્કૃતિક વારસાને વધુ મજબૂત બનાવવાની સાથે શિસ્ત સ્વાસ્થ્ય અને શ્રેષ્ઠતા દ્વારા મૂલ્યોને પુનર્જીવિત કરવાના સંકલ્પને સાકાર કરવામાં મહત્વની સાબિત થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો। અમદાવાદના દેત્રોદ તાલુકામાં 2 સરકારી માધ્યમિક શાળા અને ધોલેરામાં 1 નવી ઉચ્ચતર માધ્યમિક સરકારી શાળા શરૂ કરાશે। સત્તાવાર યાદી મુજબ શાળામાં 100% નામાંકન અને 1 પણ બાળક શાળા ન છોડે એટલે કે 0 ડ્રોપઆઉટના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવાના અભિયાનના ભાગરૂપે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ મંજૂરી અપાઈ છે। અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી ઐતિહાસિક માતર ભવાની વાવના પુનઃસ્થાપનની કામગીરીનો પ્રારંભ કરાયો। શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શના વાઘેલાની ઉપસ્થિતિમાં આ કામગીરીનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાઈ ગયો। દરમિયાન સુશ્રી વાઘેલાએ ભારતીય પુરાતત્વ વિભાગને વાવના સંરક્ષણ અને જરૂરી સમારકામની કામગીરી હાથ ધરવા સૂચના આપી। ભારતીય પુરાતત્વ વિભાગ એટલે કે એએસઆઈ દ્વારા આ વાવના સંરક્ષણ અને જીર્ણોદ્ધાર માટે 50 લાખ રૂપિયા ખર્ચ કરાશે। વેરાવળ રાજકોટ લોકલ ટ્રેનમાં આગામી 2 જૂનથી તાત્કાલિક ધોરણે 2 વધારાના જનરલ કોચ લગાવાશે। યાત્રીઓની સુવિધા અને મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ વેરાવળ રાજકોટ અને રાજકોટ વેરાવળ લોકલ ટ્રેનમાં વધારાના જનરલ કોચ લગાવવાનો નિર્ણય કર્યો હોવાનું ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। જાહેર રસ્તાઓ પર દબાણ કરતા અસામાજિક તત્વો સામે કડકાઈથી કાર્યવાહી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પોલીસને સૂચના। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં તેમના વિચાર રજૂ કરશે। આગામી સમયમાં દરેક તાલુકા મથકે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો માટેના વિશેષ બજાર શરૂ કરાશે। ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ કમોસમી વરસાદની આગાહી અને રાજ્યના ખેલાડી રાહુલ જાખરે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો। આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા। હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।
2: इस कार्यक्रम के प्रायोजक देव दर्शन धूप अगरबत्ती धूप स्टिक्स कोन्स एवं हवन सामग्री।
3: सुबह जलाओ शाम जलाओ
4: देव दर्शन धूप।
3: सुबह जलाओ शाम जलाओ
4: देव दर्शन धूप।

આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મ્યાનમારના રાષ્ટ્રપ્રમુખ ભારતના 5 દિવસના પ્રવાસ માટે નવી દિલ્હી પહોંચ્યા. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે ખેત બચાવ અભિયાનને ખેતરો, ખેડૂતો અને ગામડાઓને જોડતું વ્યાપક રાષ્ટ્રીય અભિયાન બનાવવું જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં તેમના વિચાર રજૂ કરશે. કેરલમ અને તમિલનાડુમાં આગામી 4 થી 5 દિવસમાં ચોમાસાના આગમનની શક્યતા. અને બેડમિન્ટનમાં ભારતીય પુરુષોની ડબલ જોડી સિંગાપોર ઓપન ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી. સમાચાર વિગતવાર. મ્યાનમારના રાષ્ટ્રપ્રમુખ યુ મિન આંગ હિંગ આજે ભારતની 5 દિવસની મુલાકાત દરમિયાન નવી દિલ્હી પહોંચ્યા. વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે વિમાન મથક પર તેમનું સ્વાગત કર્યું. આ અગાઉ મ્યાનમારના રાષ્ટ્રપ્રમુખ બિહારના ગયાની મુલાકાત લીધી અને મહાબોધિ મંદિરમાં પ્રાર્થના કરી. તેમની સાથે ઘણા કેબિનેટ મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને વ્યાપારી નેતાઓનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે. રાષ્ટ્રપ્રમુખ યુ મિન આંગ હિંગની વર્તમાન પદ પર ભારતની આ પહેલી મુલાકાત છે. મુલાકાતી મહાનુભાવ સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બંને દેશોના વચ્ચેના ઐતિહાસિક અને સભ્યતા સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરશે. તેઓ એક વ્યાપાર મંચમાં પણ ભાગ લેશે. મ્યાનમારના રાષ્ટ્રપ્રમુખ મંગળવારે વેપાર અને ઉદ્યોગ વાર્તાલાપ અને મુલાકાત માટે મુંબઈ પણ જશે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે જણાવ્યું હતું કે ખેત બચાવ અભિયાનને ખેતરો, ખેડૂતો અને ગામડાઓને જોડતું વ્યાપક રાષ્ટ્રીય અભિયાન બનાવવું જોઈએ. મંત્રીએ નવી દિલ્હીમાં ખેત બચાવ અભિયાનની તૈયારીઓ અંગે ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરતી વખતે આ વાત જણાવી હતી. શ્રી ચૌહાણે અધિકારીઓને ખેતરો બચાવવા, ખર્ચ સંતુલિત કરવા અને ખેડૂતોને સમયસર અને યોગ્ય માર્ગદર્શન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવા નિર્દેશ આપ્યો. ખેત બચાવ અભિયાન સોમવારથી 30 જૂન સુધી દેશભરમાં ચલાવવામાં આવશે. વધુમાં જણાવ્યું કે 1600થી વધુ ટીમોની રચના કરવામાં આવી છે અને વધુ પડતા ખાતરના ઉપયોગવાળા 100 જિલ્લાઓ માટે કુલ 500 ટીમોની રચના કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ

0: બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે. તેમજ આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. ઉપરાંત આવતીકાલે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. કર્ણાટકમાં વિધાનસભા પક્ષની બેઠકમાં સિદ્ધારમૈયાના રાજીનામા બાદ કોંગ્રેસે ડીકે શિવકુમારને તેમના નવા નેતા તરીકે ચૂંટ્યા છે. ડીકે શિવકુમારના કાર્યાલય દ્વારા જારી કરાયેલી એક પ્રેસ રિલીઝમાં પુષ્ટિ કરાઈ છે કે ધારાસભ્યોએ તેમને નેતા અને આગામી મુખ્યમંત્રી તરીકે ચૂંટ્યા છે. શ્રી શિવકુમારને નેતા તરીકે ચૂંટવાનો ઠરાવ પસાર થયા પછી કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે બેઠકમાં પાર્ટીના ધારાસભ્યોને સત્તાવાર રીતે માહિતી આપી હતી. ઇલેક્ટ્રોનિક અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે ગ્રેટર નોઈડાના સુરજપુરમાં લોહમની મુલાકાત લીધી હતી, જે ટકાઉ મહત્વપૂર્ણ ખનીજો અને અદ્યતન સામગ્રીનું ઉત્પાદન કરે છે. શ્રી વૈષ્ણવે આ તકે જણાવ્યું કે લિથિયમ બેટરી અને કાયમી ચુંબક અનેક આધુનિક તકનીકોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે તેનું ઉત્પાદન ભારતમાં થવું જોઈએ અને તેની તકનીક સ્થાનિક રીતે વિકસાવવામાં આવવી જોઈએ.
1: मेटल्स में बैटरी बनाने के लिए, परमानेंट मैग्नेट बनाने के लिए, चाहे इलेक्ट्रॉनिक्स का प्रोडक्शन हो, चाहे किसी भी तरह का आज की बड़ी मशीनों में, सब जगह परमानेंट मैग्नेट्स और लिथियम की बैटरीज का उपयोग होता है. इसका प्रोडक्शन भारत में हो और बड़ी बात यह है कि इसकी टेक्नोलॉजी भारत में डेवलप हो, ऐसा माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का विजन है. इस विजन के तहत एक यंग स्टार्टअप लोहम, इन्होंने कंप्लीट टेक्नोलॉजी को डेवलप किया है और टेक्नोलॉजी को डेवलप करने के बाद में वहां से प्रोडक्शन का लेवल लेके आए. आज उस प्लांट को देखने का मौका मिला. लिथियम कार्बोनेट बनाने की मशीन है जो कि आगे सीधा बैटरी बनाने में काम में आए, और परमानेंट मैग्नेट बनाने की मशीन है जो कि बहुत ही एक अच्छे, बहुत ही कॉम्प्लेक्स टेक्नोलॉजी को अच्छे तरीके से डेवलप किया.
0: સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પાકિસ્તાન ISI મુંબઈ અંડરવર્લ્ડ નેટવર્કના ઇશારે કામ કરતા 8 આરોપીઓની ધરપકડ કરી છે. એક પત્રકાર પરિષદને સંબોધતા દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના સ્પેશિયલ CP અનિલ શુક્લાએ જણાવ્યું કે આરોપીઓને દિલ્હીમાં મહત્વપૂર્ણ જગ્યાઓ અને સુરક્ષા કર્મચારીઓ પર હુમલો કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
2: इसमें मुंबई से दो और उससे पहले दो और हम लोगों ने पुणे से और झारखंड से लड़कों को उठाया. उनकी पूछताछ से पता चला कि मुंबई में और दिल्ली में अटैक के लिए कुछ मुंबई अंडरवर्ल्ड और गैंगस्टर्स का ग्रुप इनको हैंडलर बन के सामान जमा करा रहे हैं और टारगेट्स की रेकी करने के लिए उकसा रहे हैं.
0: હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 4-5 દિવસમાં કેરળમ અને તમિલનાડુમાં ચોમાસાના આગમન માટે વાતાવરણીય પરિસ્થિતિઓ ઝડપથી અનુકૂળ બની રહી છે. ચોમાસુ અરબી સમુદ્ર, બંગાળની ખાડી અને લક્ષદ્વીપ અને કન્યાકુમારી પ્રદેશોના વધુ વિસ્તારોમાં આગળ વધ્યું છે. હવામાન વિભાગે કેરળમાં ભારે વરસાદની આગાહી કરી છે અને આજે 8 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આવતીકાલે 6 જિલ્લાઓમાં યલો એલર્ટ અમલમાં રહેશે. પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને 3 જૂન સુધી કેરળમ અને લક્ષદ્વીપમાં દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. તીવ્ર ગરમીને કારણે દિલ્હીમાં પાણી પુરવઠાની વધતી માંગને કારણે હરિયાણા સરકારે મુનક કેનાલ દ્વારા દિલ્હીને ઓછામાં ઓછું 1000 ક્યુસેક પાણી પુરવઠો જાળવવાની ખાતરી આપી છે. આ માહિતી દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ એક પ્રેસ રિલીઝમાં શેર કરી હતી. સુશ્રી ગુપ્તાએ જણાવ્યું કે સરકાર દિલ્હીમાં પાણી પુરવઠો સુનિશ્ચિત કરવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. મુખ્યમંત્રીએ આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા દિલ્હીમાં પાણી પુરવઠાની સ્થિતિની સમીક્ષા કરી હતી. આજે હિન્દી પત્રકારત્વ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ભારતમાં દર વર્ષે 30 મેના રોજ હિન્દીમાં પત્રકારત્વમાં શરૂઆતની યાદમાં આ દિવસ ઉજવાય છે. આ દિવસ ભારતના પ્રથમ હિન્દી અખબાર ઉદંત માર્તણના યાદ કરવા માટે છે, જે 30 મે 1826 રોજ કોલકાતાથી શરૂ થયું હતું. આ અખબારની સ્થાપના અને સંપાદન પંડિત જુગલ કિશોર શુક્લા દ્વારા કરવામાં આવ્યું, જેને હિન્દી પત્રકારત્વના પ્રણેતા માનવામાં આવે છે.
3: ઉદંત માર્તંડ સમાચાર પત્ર કે સંપાદક ઓર સંસ્થાપક પંડિત જુગલ કિશોર શુક્લ.

0: थे। उन्होंने हिंदुस्तानियों के हित के हेत जैसे अमर संकल्प और भारतीय पत्रकारिता की नींव रखने वाले ध्येय वाक्य के साथ उदंत मार्तंड समाचार पत्र की कोलकाता के बड़ा बाजार इलाके से नींव रखी। उदंत मार्तंड से शुरू हुआ ये सफर आगे चलकर स्वतंत्रता आंदोलन का सबसे बड़ा औजार बना। स्वतंत्रता संग्राम के दौरान हिंदी समाचार पत्रों और पत्रिकाओं ने जनमानस के भीतर स्वाधीनता का भाव जागृत करने में महत्वपूर्ण भूमिका निभाई।
1: બેડમિન્ટનમાં ભારતીય પુરુષોની ડબલ જોડી સાત્વિક સાંઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી આજે સિંગાપોર ઓપન ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી ગઈ છે। ભારતીય જોડીએ સેમીફાઇનલ મેચમાં વિશ્વની નંબર વન દક્ષિણ કોરિયાની જોડી સિયો સ્યુંગ જે અને કિમ વોન હોને 21-19 21-18 હરાવી હતી। પુરુષોની ડબલ્સની અન્ય સેમીફાઇનલ મેચમાં મોહમ્મદ સોહિબુલ ફિકરી અને ફઝલ આલ્ફિયાનની ઇન્ડોનેશિયન જોડી ચીની જોડી લિયાંગ વેઈ કેંગ અને વાંગ ચાંગ સામે ટકરાશે। આ મેચનો વિજેતા ટુર્નામેન્ટના અંતિમ મેચમાં સાત્વિક સાંઈરાજ અને ચિરાગની ભારતીય જોડી સામે ટકરાશે। ભારતની મિશ્ર ડબલ્સની જોડી ધ્રુવ કપિલા અને તનિષા ક્રાસ્ટોનો સેમીફાઇનલ મેચમાં જાપાનના સયાકા હોબારા અને યુઇચી સિમોગામી સામે 16-21 21-17 13-21 પરાજય થયો છે। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। મ્યાનમારના રાષ્ટ્રપ્રમુખ ભારતના 5 દિવસના પ્રવાસ માટે નવી દિલ્હી પહોંચ્યા। કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે ખેત બચાવો અભિયાનને ખેતરો ખેડૂતો અને ગામડાઓને જોડતું વ્યાપક રાષ્ટ્રીય અભિયાન બનાવવું જોઈએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં તેમના વિચાર રજૂ કરશે। કેરળમાં અને તમિલનાડુમાં આગામી 4-5 દિવસમાં ચોમાસાના આગમનની શક્યતા અને બેડમિન્ટનમાં ભારતીય પુરુષોની ડબલ જોડી સિંગાપોર ઓપન ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા। હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો।

આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે. જોઈએ હવે પછી પ્રસ્તુત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આ 9 વાગે સાંભળશો મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ આપકે લીએ. 9:30 વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી સાંભળશો કાર્યક્રમ ફિલ્મ સંગીત. ત્યારબાદ 10 વાગે મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ છાયાગીત સાંભળશો અને 10:30 ઢલતી જાહેરાત અમારા મુંબઈ કેન્દ્ર પરથી. હવે જોઈએ આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. 6:05 વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી સાંભળશો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. 6:30 સાંભળશો કાર્યક્રમ અમૃત ધારા. 9:35 અમારા મુંબઈ કેન્દ્ર પરથી સાંભળશો શ્રી રામચરિત માનસ ગાન. 7 વાગે સાંભળશો કાર્યક્રમ ભૂલે વિસરે ગીત. 7:35 સાંભળશો કાર્યક્રમ હમ હે રાહી પ્યાર કે. ૮:15 સાંભળશો અમારા મુંબઈ કેન્દ્ર પરથી કાર્યક્રમ ત્રિવેણી. ત્યારબાદ 8:30 સાંભળશો કાર્યક્રમ ચિત્રલોક. 9:30 સાંભળશો કાર્યક્રમ આજ કે ફનકાર. 10:02 સાંભળશો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, જેમાં સાંભળશો કેટલાક ફિલ્મી અને ગેરફિલ્મી ગુજરાતી ગીતો. 10:30 સાંભળશો કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. 10:55 દિલ્હીથી પ્રસારિત કાર્યક્રમ મન કી બાત સાંભળશો. 12:05 મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ યાદો કી મહેફિલ. 1:00 સાંભળશો કાર્યક્રમ સુરીલા સફર. 2:00 મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ ત્રિવેણી સાંભળશો. 2:35 વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી સાંભળશો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. 3:00 સાંભળશો મુંબઈથી પ્રસારિત કાર્યક્રમો. 3:00 મંચાહી ગીત. 3:30 સાંભળશો કાર્યક્રમ નાટ્ય તરંગ ડ્રામા. 4:00 સાંભળશો કાર્યક્રમ પિટારા અંતર્ગત બોમ્બે ટોકીઝ. 5:00 સાંભળશો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કાર્યક્રમો. 5:00 સાંભળશો કાર્યક્રમ સરગમ. 5:30 સાંભળશો કાર્યક્રમ સુરીલી સાંજ, જેમાં સાંભળશો કેટલાક ગુજરાતી ફિલ્મી અને ગેરફિલ્મી ગીતો. 6:00 સાંભળશો સુરીલા ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર, જેમાં સાંભળશો કેટલાક જૂના હિન્દી ફિલ્મી ગીતો. 7:00 મુંબઈથી પ્રસારિત કાર્યક્રમો વિશેષ જયમાલા, સૈનિકો કી શૌર્યગાથા. 8:00 સાંભળશો મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ હવા મહેલ. 8:15 સાંભળશો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કાર્યક્રમ ચિત્રલોક. 9:00 મુંબઈથી પ્રસારિત

કાર્યક્રમ સાંભળશો આપકે લીએ 9:30 સાંભળશો કાર્યક્રમ ફિલ્મ સંગીત વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી સાંભળશો. ત્યારબાદ 10 વાગ્યેથી મુંબઈથી પ્રસારિત કાર્યક્રમો 10 વાગે છાયાગીત, ત્યારબાદ 10:30 સાંભળશો કાર્યક્રમ ઢલતી જાહેરાત. તો આ હતી આજે પ્રસ્તુત થનારા અને આવતીકાલે પ્રસ્તુત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ ચિત્રલોક. કાર્યક્રમમાં સાંભળશો કેટલાક હિન્દી ફિલ્મી ગીતો. તો આવો સાંભળીએ કાર્યક્રમનું પ્રથમ ગીત સુનિધિ ચૌહાણના સ્વરમાં. ફિલ્મનું નામ છે પુષ્પા ધરાઈસ. સંગીત નિર્દેશન દેવી શ્રીપ્રસાદનું છે અને ગીતના શબ્દો છે રકીબ આલમના.

કાર્યક્રમમાં હવે સાંભળશો અરિજિત સિંઘના સ્વરમાં એનિમલ ફિલ્મનું ગીત. સંગીત નિર્દેશન શ્રેયા સ્પુર્નિકનું અને શબ્દો છે ગરિમાના.

ચિત્રલોક કાર્યક્રમમાં માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશું મયુર પુરીએ લખેલી અને પ્રીતમે સ્વરબદ્ધ કરેલી ગીત રચનાને નક્ષ અઝીઝ અને અંતરા મિત્રાના સ્વરોમાં. ફિલ્મનું નામ છે આર રાજકુમાર.

ચિત્રલોક કાર્યક્રમમાં હવે સાંભળશો શૈલ હડાના સ્વરમાં રામલીલા ફિલ્મનું ગીત. સંગીતકાર છે સંજય લીલા ભણસાલી અને ગીતકાર છે સિદ્ધાર્થ ગરિમા.

બજરંગી ભાઈજાન ફિલ્મનું ગીત સાંભળશું વિશાલ દાડલાની, નક્ષ અઝીઝ અને પ્રીતમના સ્વરોમાં. સંગીત નિર્દેશન છે પ્રીતમનું અને શબ્દો મયુર પુરીના.

ચિત્રલોક કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ આપ સાંભળશો શિવમ પાઠક અને શૈલહડાના સ્વરોમાં. સંગીતકાર છે સંજય લીલા ભણસાલી અને ગીતકાર એ એમ તોષ. ફિલ્મનું નામ છે પદ્માવત.

આપ ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ ફિલ્મ સંગીત. કાર્યક્રમમાં સાંભળશું તાલ ફિલ્મનું ગીત. અનુરાધા, શ્રીરામ, સુજાતા, સોનુ નિગમ અને એ આર રહેમાનના સ્વરોમાં, સંગીત નિર્દેશન એ આર રહેમાનનું અને ગીતના શબ્દો છે આનંદ બક્ષીના.

વીર જારા ફિલ્મનું કિસ્સા મળશું લતા મંગેશકર અને રૂપકુમાર રાઠોડના યુગલ સ્વરોમાં. સંગીતકાર મદન મોહન, ગીતકાર જાવેદ અખ્તર.

કાર્યક્રમમાં હવે સાંભળશો ગુલઝારે લખેલી ગીત રચનાને. એ આર રહેમાનના સ્વરમાં. ફિલ્મનું નામ છે ગુરુ. સંગીતકાર છે

ફિલ્મ સંગીત કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ આપ સાંભળશો શ્રેયા ઘોષાલના સ્વરમાં. ગીતના શબ્દો છે સમીરના અને સંગીત નિર્દેશન ઇલિયારાજાનું. ફિલ્મનું નામ છે ચિનિકમ.

આ સાથે જ આજનો ફિલ્મ સંગીત કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે આપને લઈ જઈશું અમારા મુંબઈ કેન્દ્ર પર અને સંભળાવીશું મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ છાયા ગીત.

આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે. બરાબર 11 વાગે સાંભળશો હિન્દીમાં સમાચાર, 11 વાગે 5 મિનિટે સાંભળશો અંગ્રેજીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્ર પર.

0: Seva medal and now Sena medal. In women's cricket, host England defeated India by 26 runs in the second T20 international of the three-match series in Bristol and leveled the three-match series 1-1 tonight. England have set a target of 169 runs for India. In reply, India could score only 142 runs for 9 in 20 overs. And in badminton, Indian men's doubles pair of Sattvic-Sairaj Ranki Reddy and Chirag Shetty advanced to the finals of the Singapore Open. The Indian pair defeated world number one South Korea's duo Seo Sang-jae and Kim Won-ho in the semi-finals today. And that is the end of this news bulletin.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા આપ છો 96.7 એફએમ આકાશવાણી વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે. રાત્રિના 11:10 થઈ છે. અમારી આજની સભા અહીં સમાપ્ત કરી આવતીકાલે સવારે 5:53 ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. શુભરાત્રિ. જય હિન્દ.

96.7 FM આકાશવાણી વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે રાત્રિના 11:10 થઈ છે. અમારી આજની સભા અહીં સમાપ્ત કરી આવતીકાલે સવારે 5:53 ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. શુભરાત્રિ. જય હિન્દ.